નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. એફએમ બેન્ડ 102.3 મેગા હર્ટ્સ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. આજે રવિવાર, તારીખ 28 જૂન અને 2026, શક સંવંત 1948, વિક્રમ સંવંત 2082, નીજ જેઠ સુદ 14. અત્યારે સવારના 5:57 થઈ રહી છે. શ્રોતા મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે એવી મંગલ કામનાઓ સાથે પ્રસારણ સભાનો શુભારંભ મંગળ ધ્વનિથી કરીએ.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર થોડી જ વારમાં.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત છે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ. આવો પ્રભુના સ્મરણ સાથે અર્ચના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. આદિ શંકરાચાર્યની આ રચના સાથે, જેમાં સ્વર છે આકાશવાણી ગાયક વૃંદનો.

પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મંજુ કેશાનંદ સ્વામીની આ રચના અતુલ વૈષ્ણવના સ્વરમાં.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ ક્ષણોમાં બરાબર 6:30 આપ સાંભળશો કાર્યક્રમ અમૃતધારા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અમૃતધારા. આજનો વિષય છે વૃક્ષ. વક્તા છે મણિલાલ પટેલ.
2: વૃક્ષ આ પૃથ્વીલોકમાં વૃક્ષ સાચે જ દેવતા સ્વરૂપ છે. વૃક્ષો વિનાની પૃથ્વી કલ્પી શકાતી નથી. વૃક્ષો વિનાનું માનવ જીવન પણ અકલ્પ્ય છે. વૃક્ષો વિના તો પશુ પંખી જીવજંતુનું જીવવું પણ અશક્ય છે. એટલે વૃક્ષથી મોટો કોઈ દેવ નથી અને માટીથી મોટી કોઈ માં નથી. વૃક્ષો માટીનું રૂપાંતર છે ને દેવ સ્વરૂપ છે. આપણે માટીનું જ રૂપાંતર છીએ. વૃક્ષો ઋતુઓનું વાહન છે. ઋતુઓ વૃક્ષોને લઈને વધારે શોભાયમાન લાગે છે. વૃક્ષ એક ગુરુ કરતાં વધારે શીખવે છે. વૃક્ષો આપણને છાંયો, ફળ, ફૂલ, લાકડું તથા ઔષધિઓ આપે છે, એ તો સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ વૃક્ષો આપણને એમના જીવનમાંથી બોધપાઠ આપવા સાથે અધ્યાત્મ પણ શીખવે છે. વૃક્ષો ચૂપચાપ પરોપકાર કરે છે. પોતાને માટે કશું જ નહીં રાખતા વૃક્ષો જીવસૃષ્ટિને બધું જ સમર્પિત કરી દે છે. વૃક્ષની પ્રત્યેક વસ્તુ રજે રજ કિંમતી અને કામની છે. એના ફૂલ ફળથી પંખી લોક અને જીવજંતુની સૃષ્ટિ સદાકાળ જીવતા અને કલરવતા તથા સૃષ્ટિનું સંતુલન સાધતા રહે છે. એટલે એક વૃક્ષ કપાય છે ત્યારે સેંકડો પંખીઓ તથા જીવજંતુની વસાહતોની વસાહતો ઉજડી જાય છે. એટલે વૃક્ષોને કાપવું એ પાપ છે, મહાપાતક છે. વૃક્ષો પરિવેશને રમ્ય અને ભવ્ય બનાવવા સાથે પર્યાવરણને પરિશુદ્ધ રાખે છે. વૃક્ષો હંમેશા આપણને છાંયે બેસવા અને સાથે રહેવા દૂરથી પણ સાથ પાડતા હોય છે. જૂના જમાનામાં ગુરુકુળો, આશ્રમો વૃક્ષોની ઘટાઓમાં શુદ્ધ અને અધ્યાત્મમય જીવનથી મસ્ત રહેતા. વૃક્ષો ઘર આપે, આશરો આપે અને શુદ્ધ ફળ ફૂલને હવામાન આપે છે. એ આપણને પાંદડાના ને ફૂલના રંગો તથા આકારોથી કુદરતની લીલા સમજાવે છે. ઔષધિ આપતું વૃક્ષ પવનમાં સંગીત આપે ને ઋતુઓની લીલા દ્વારા જીવનચક્ર, ઈશ્વરનું રચેલું સૃષ્ટિચક્ર આપણને વગર બોલે વૃક્ષો ભણાવી દે છે. મૂળરે વિનાનું કાયા ઝાડવું એને પડતા ન લાગે વાર, એવું માનવ શરીર માટે કહેવાયું છે. આપણું શરીર મૂળ વિનાનું ઝાડવું છે, એ ગમે ત્યારે પડી જવાનું છે. તો કાયાને કુદરતના વૃક્ષની જેમ રાખીએ અને બીજાઓ માટે પ્રયોજીએ ત્યારે જ જીવેલું સાર્થક થાય. મને તો ઝાડ થવું બહુ ગમે. કવિ જયંત પાઠક કહેતા કે કોઈ ભવમાં હું વૃક્ષ હોઈશ ને આમે આપણો આકાર પણ ઝાડ જેવો જ તો છે. વૃક્ષની તો હજારો પ્રજાતિઓ છે. જાતે ઘસાઈને સુગંધ તથા શીતળતા આપે તે ચંદન, તો વળી દેવોને પ્રિય છે એ તો પારિજાત. એને દેવતાનું તરું કહ્યું છે કૃષ્ણે રુક્ષ્મણીના આંગણે વાવેલું તે કેવું તો મેક મેક.

0: થતું હશે નહીં. જીવતરના બધા રસા સ્વાદ વૃક્ષોના ફળોમાં નિહિત છે. કેરીની ખટાશ અને પાછી મીઠાશ, આંબલીની ખટાશ, કાચા બોરની તુરાશ, ફણસનું ગળપણ, ખજૂરનો સ્વાદ, સીતાફળની સ્વાદિષ્ટતા, બીલી અને કોઠીના ઔષધીય ગુણો. ઓહો હો, વૃક્ષો પૃથ્વીને જ નહીં જીવતરને હરિયાળું અને રમણીય કરી દે છે. મૂળ જેટલા ઊંડા જાય તેટલું એ આકાશને આવે. આપણે પણ જીવતરમાં, જ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો વધારે વિકસીશું. વૃક્ષો બીજા વૃક્ષને પૂછ્યા વિના જાતે જ ઉછરે છે. આપણે પણ એ જ શીખવાનું છે. જે વેઠે છે તે વિકસે છે, એ વૃક્ષનો સંદેશ છે.
1: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમૃતધારા. વિષય હતો વૃક્ષ. વક્તા હતા મણિલાલ પટેલ.
2: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, શરૂ થાય છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આલાપ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર યેશુદાસના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે જયદેવે અને ગીતના શબ્દો છે ડૉક્ટર રાહી માસુમ રજાના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આરાધના ફિલ્મનો ગીત સાંભળીએ. ગાયક કલાકાર છે લતા મંગેશકર. ગીતને સંગીત આપ્યું છે SD બર્મને અને શબ્દ રચના છે આનંદ બક્ષીની.

0: મારા વાલા સાગરખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આર ડી બર્મનના સંગીત સાથે સાંભળીએ આનંદ બક્ષીની રચના, ફિલ્મ છે અમર પ્રેમ. ગીતને સ્વર આપ્યો છે કિશોર કુમારે.

અમર પ્રેમ ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા કિશોર કુમાર. મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. થોડી જ વારમાં સાંભળશો અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

શ્રી રામચરિત માનસ ગણ શ્રેણીનો મણકો હતો 358મો. ગાયક કલાકાર હતા સુરેશ વાડકર અને સંગીત હતું સતીશ ભાટિયાનું. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોકદરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી. આદર્શ હરિયાળી લોકસભા અંતર્ગત ગાંધીનગરમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે. અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અને એવીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2 પરાજય. હવે કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે ટક્કર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આજથી રાજ્યભરમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ રસીકરણ ઝુંબેશને વ્યાપક સ્તરે પહોંચાડવા માટે સમગ્ર રાજ્યમાં નક્કર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને આજે બૂથ પર પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ જે બાળકો બાકી રહી ગયા હોય તેમને આગામી 2 દિવસ દરમિયાન ટીમો દ્વારા ઘરે ઘરે જઈ પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 0-5 વર્ષના કુલ 2,16,702 બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 863 બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ આવતીકાલથી 1,725 ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જિલ્લાના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારો સુધી પહોંચવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં અંદાજીત 3,26,902 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવશે. 5,000થી વધુ કર્મયોગીઓ પોલિયો રસીકરણ કામગીરીમાં જોડાશે. વહીવટી તંત્ર દ્વારા બાળકોને નજીકના પોલિયો રસીકરણ બૂથ પર લઈ જઈ પોલિયો વિરોધી રસીના ટીપા અવશ્ય પીવડાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરશે. આ નવી પહેલનો ઉદ્દેશ્ય પરિવારો માટે આરોગ્ય સંભાળ ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. દિવસની શરૂઆતમાં શ્રી શાહ અમદાવાદમાં ચાંદલોડિયામાં બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાના સ્તરની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને સ્થાનિક પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા વિસ્તારનો એક વિશેષ લોકદરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર

0: ગૃહમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધીને જનકલ્યાણના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ લોકદરબારમાં વિસ્તારના નાગરિકો અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા રોડ રસ્તા વરસાદી પાણીનો નિકાલ સ્ટ્રોમ વોટર લાઇન પીવાના પાણી તેમજ રેલવે ફાટક જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને નિઃશુલ્ક ભોજન આંગણવાડીના બાળકો માટે રમકડા બેંક હેઠળ 28,000 રમકડા એકત્રિત કરી બાળકોને પહોંચાડવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મત વિસ્તારમાં ગ્રીન એરિયામાં 12.50% વધારો થયો છે અને આ ચોમાસામાં વધુ 12% વધારો કરવાનો લક્ષ્યાંક છે તેમ પણ તેમણે સંવાદ દરમિયાન જણાવ્યું હતું. પર્કોલેશન વેલ અને સોલાર રૂફ પેનલનું ઇન્સ્ટોલેશન આપણા વિસ્તારમાં થયું છે. સ્વાસ્થ્ય સુરક્ષા વિશે પણ તેમણે મત વિસ્તારમાં 70 વર્ષથી વધુ વયના 88% નાગરિકોને આયુષ્માન કાર્ડની સુવિધા મળી ચૂકી હોવાનો પણ ઉલ્લેખ ગાંધીનગર મહાવૃક્ષારોપણ કરાશે અને અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. ગાંધીનગર લોકસભાને દેશની આદર્શ હરિયાળી લોકસભા બનાવવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી તથા સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઈકાલે મોડી સાંજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રીન કવર વધારવા શ્રી શાહના સૂચન મુજબ 101 ઓક્સિજન પાર્કની ઓનલાઈન વિગતો એક ક્લિક પર મળશે. સોસાયટીઓ અને જીઆઈડીસીમાં સઘન વૃક્ષારોપણ થશે, જ્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વન વિભાગ દ્વારા 60 લાખ રોપાઓ વાવી 82 વન કવચ બનાવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1,26,00,000થી વધારે વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. લોક ભાગીદારી વધારવા ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને ઘરદીઠ એક મફત છોડ અપાશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં 19 કિલોગ્રામ કરતાં વધુ ગાંજો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડે જણાવ્યું હતું.
1: सर क्राइम ब्रांच ने एक सतीश मनोहर मेहता शख्स को कस्टडी में लिया है. वो अहमदाबाद का वारस के पास अखबार नगर से 19 किलो 812 ग्राम गांजा के साथ उसे कस्टडी में लिया है. उसकी कस्टडी के दरमियान पता चला है कि वो राजस्थान का कोई शख्स है, सीताराम गुर्जर, जो भिलवाड़ा से है. उसी के पास से गांजा लेके आता था और यहाँ अहमदाबाद में प्रवीण ठाकुर करके उसे सप्लाई कर रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવાઈ દે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ અને અતિસંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ કાફલાએ દરિયાપુર, શાહપુર, કાલુપુર અને જમાલપુર જેવા વિસ્તારોની ગલીઓમાં પગપાળા ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઈટેક ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 1 જુલાઈએ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહી શકે છે. આ ઉપરાંત 2 અને 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.
2: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और डे 6 और डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज्यादा कोई बदलाव नहीं होगा और आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है.
0: રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ છે. ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 7 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના હળદમાં સૌથી વધુ 1.25 ઇંચ તો મહીસાગરના કડાણામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કડાણાના સરસવા, ટીડવાસ, ગોધર તેમજ પુનાવાડામાં

0: વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મેઘરજના રામગઢી, રાજપુર, રોણિયા, કસાણા અને વડથલી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે. બીજી તરફ માલપુર નગર, સજ્જનપુરા, લીંબોદરા, ગોવિંદપુરા, કંપા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદમાં રમાઈ રહેલી એબીસી મેન્સ કપ 2026ની બીજી સેમીફાઇનલમાં ભારતને ઇન્ડોનેશિયા સામે 5 સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે ભારતીય ટીમ આજે ત્રીજા સ્થાન અને કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે રમશે. મેચની શરૂઆત ભારત માટે શાનદાર રહી હતી. પ્રથમ સેટમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કરતા 25-15થી સરળ જીત મેળવી હતી. જો કે ઇન્ડોનેશિયાએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી અને 26-24થી સેટ જીતી મેચ 1-1થી બરાબરી પર લાવી હતી. હવે ભારતીય ટીમનું લક્ષ્ય કાંસ્ય ચંદ્રક જીતવાનું રહેશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને એવીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ FM બેન્ડ 102.3 MHz પર. મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની એક ઝલક.

7:25 સાંભળશો સુગમ સંગીત, ગુજરાતી સમાચાર 7:45 અને બરાબર 8 વાગ્યે સાંભળશો સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી.

8:15 રજૂ થશે પોપ સંગીત. ત્યારબાદ 8:30 થી 10 વાગ્યા સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

બરાબર 10 વાગ્યે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર આપ સાંભળી શકશો. શ્રવણ માધુરી કાર્યક્રમ 10:30 બરાબર 11 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે કરશે મનની વાત. ત્યારબાદ 12:30 સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

12:30 મહિલા જગત કાર્યક્રમ, 1:00 હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર, 1:10 સુગમ સંગીત, 1:20 પ્રાદેશિક સમાચાર અને 1:30 જય જવાન કાર્યક્રમ અમદાવાદ કેન્દ્ર પરથી.

બપોરે 2:15 દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર. સાંજના 5 વાગ્યા સુધી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. સંગીતનો આનંદ માણી શકશો સાંજે 5:05 ના કાર્યક્રમ ફિલ્મ સંગીતમાં.

5:30 રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. 6 સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ હળિયારું ગુજરાત. ત્યારબાદ હિન્દી ગઝલ આપ સાંભળી શકશો. રાત્રિના 6:30 આપ સાંભળશો આઈસીસી વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ક્રિકેટ કોમેન્ટ્રી.

0: રાત્રિના 11 વાગે હિન્દી સમાચાર, ત્યારબાદ અંગ્રેજી સમાચાર આપ સાંભળી શકશો. તો મિત્રો, આ હતી આજના પ્રસારણમાં હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની રૂપરેખા.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, હવે સાંભળીએ સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર ભૂપેન્દ્રસિંહના કંઠે સુગમ ગીત. રચના છે હર્ષ બ્રહ્મભટ્ટની અને સંગીત છે ગૌરાંગ વ્યાસનું.

0: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: કાર્યક્રમના અંતે સાંભળીએ ગાયક કલાકાર આલાપ દેસાઈને. સંગીત છે આશીષ દેસાઈનું અને શબ્દ છે હર્ષ બ્રહ્મભટ્ટના.

ગાયક કલાકાર આલાપ દેસાઈને આપ સાંભળી રહ્યા હતા. મિત્રો, આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित करेंगे और वहां रहने वाले भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. इसके बाद प्रधानमंत्री मोदी रोशकेमन में आयोजित राष्ट्रीय दिवस समारोह में हिस्सा लेंगे. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय रक्षा बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रीय दिवस और स्वतंत्रता के स्वर्ण जयंती समारोह में मुख्य अतिथि के रूप में शामिल हो रहे हैं. यह यात्रा भारत और सेशल्स के बीच मजबूत और लंबे समय से चले आ रहे मित्रतापूर्ण संबंधों को और मजबूत करने का है. साथ ही यह दोनों देशों की हर क्षेत्र में द्विपक्षीय सहयोग और संबंधों को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को दर्शाती है. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी आज सवेरे 11 वागे मन की बात कार्यक्रम में लोगों समक्ष पोताना विचारो रजू करशे. आकाशवाणी पर प्रसारित थता मासिक रेडियो कार्यक्रम की आ 135मी कड़ी में प्रधानमंत्री देश विदेश साथे पोताना विचारों आदान प्रदान करशे. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. આ નવી પહેલનો હેતુ પરિવારો માટે હેલ્થ કેર ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત આજે સવારે શ્રી શાહ અમદાવાદમાં બૂથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને પક્ષના સ્થાનિક સભ્યો સાથે વાર્તાલાપ કરશે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRIએ ચેન્નાઈ બંદર દ્વારા ભારતમાં ગેરકાયદેસર ફટાકડાની દાણચોરી કરવાના 2 પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આ ફટાકડા ચીનમાં બનાવવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીઓએ ચીનથી આવતા 2 કન્ટેનર જપ્ત કર્યા હતા, જેમાં ટ્રોલી બેગ અને સ્પીયર ભરેલા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તપાસમાં જાણવા મળ્યું કે કન્ટેનરમાં આશરે 46,000 ફટાકડા છુપાયેલા હતા. એક અલગ કિસ્સામાં ચેન્નાઈ કસ્ટમ વિભાગે ચાઇનીઝ ફટાકડાની દાણચોરી કરતી

0: એક ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વગર યાત્રા ન કરવા સલાહ આપી છે. એક અહેવાલ સાંભળીએ.
1: વિદેશ મંત્રાલયને કહા હૈ કે કુછ ભારતીય શ્રદ્ધાલુ નિજી ટૂર ઓપરેટરો કે જરીયે કૈલાશ માનસરોવર યાત્રા કે લિયે નેપાલ તો પહોંચ ગયે લેકિન ઉનકે પાસ ચીન મે પ્રવેશ કે લિયે જરૂરી વીઝા ઓર પરમિટ નહીં થે. ઇસ કારણ કઈ શ્રદ્ધાલુઓ કો યાત્રા કે સમય સમસ્યાએ પેશ આઈ હૈ ઓર ઉન્હોને મંત્રાલય સે મદદ માંગી હૈ. મંત્રાલય ને કહા હૈ કે શ્રદ્ધાલુ સભી જરૂરી યાત્રા દસ્તાવેજ મિલને કે બાદ હી યાત્રા શરૂ કરે. ઉસને કહા હૈ કે કેવલ ઇસ ઉમીદ મે યાત્રા શરૂ ના કરે કે આગે ચલકર પરમિટ યા વીઝા મિલ જાયેગા ક્યોંકિ ઇસસે યાત્રા કે દૌરાન પરેશાની હો સકતી હૈ. મંત્રાલય ને શ્રદ્ધાલુઓ કહા હૈ કે યાત્રા પર જાને સે પહેલે યહ સુનિશ્ચિત કર લે કે ઉનકા ટૂર ઓપરેટર પંજીકૃત ઓર અધિકૃત હૈ. મંત્રાલય કા કહેના હૈ કે ઇસ સલાહ કા ઉદ્દેશ્ય શ્રદ્ધાલુઓ કી યાત્રા કો સુરક્ષિત સુગમ ઓર પરેશાની સે મુક્ત બનાના હૈ. રોહન કે સાથ અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા આશરે 52 ભારતીય નાગરિકો હાલ નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે અને તેમની આગળની યાત્રા માટે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. દરમિયાન 20 જૂને કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા યાત્રાળુઓનો પહેલો સમૂહ નાથુલા પાસ ખાતે ભારતીય ચીન સરહદ દ્વારા ચીનમાં પ્રવેશ્યો છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1430 થયો છે. ગયા બુધવારે વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. દેશમાં 68,000થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. લાગ્રુએરા પ્રદેશને સૌથી વધુ નુકસાન થયું છે. અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે તેણે સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળોએ હુમલા કર્યા છે જેના કારણે બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે શુક્રવારે તેલ ટેન્કર કીકુ પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનની લશ્કરી થાણા, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ, હવાઈ મથકો, ડ્રોન અને ખાણકામ ક્ષમતાઓને નિશાન બનાવ્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર કીકુ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ટેન્કર 20 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ લઈને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર પર હુમલો કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. દરમિયાન ઈરાની રાજ્ય મીડિયાએ હોર્મુઝની ઉત્તરે વિસ્ફોટના અહેવાલ આપ્યા હતા. કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે અમેરિકાના કેલિફોર્નિયામાં સેમિફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટોને 22-20, 15-21, 21-19થી હરાવ્યો હતો. આજે પુરૂષોની સિંગલ્સની બીજી સેમિફાઇનલમાં ભારતના રોનક ચૌહાણનો સામનો ચાઇનીઝ તાઇપેઈના સુન લી યાંગ સામે થશે. દરમિયાન મહિલા સિંગલ્સમાં ભારતની દેવિકા સિહાગ સેમિફાઇનલમાં ડેનમાર્કની લાઇન સામે હારી ગઈ હતી. ગોવાના 14 વર્ષીય એથેન વાન્ઝે બોન્સિયા અને હર્ઝેગોવિયાનમાં યોજાયેલી સારા જેવો જીએમ મિશ્ર ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજો અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર નોર્મે હાંસલ કર્યો છે. એથન ભારતનો 96મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. આ સિદ્ધિ સાથે એથન અનુરાગ માલ અને લિયોન મેન્ડોન્કા બાદ ગોવાનો ત્રીજો ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. એથને 10 ગ્રાન્ડમાસ્ટરને હરાવી આ ખિતાબ જીત્યો છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. ગુજરાત સમાચારે અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ ભારતમાં ધ્રુજારીને મુખ્ય મથાળું બનાવ્યું છે. સંદેશની હેડલાઇન છે ઈરાનના શસ્ત્ર ભંડાર પર અમેરિકા દ્વારા હુમલા. 1 લાખ કરોડના એપ માર્કેટમાં 40 લાખ ડ્રાઈવર માટે શૂન્ય કમિશન.

0: પેટ્રિક હેરમિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી. ઓર દિલોં કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. શ્રોતા મિત્રો, સમય થવા જઈ રહ્યો છે.

સવારના 8 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર પ્રભાત બરાબર 8 વાગ્યે, અને 8:15 અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય

0: તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નમસ્તે, મેં આપકા BLO આપકી વોટર લિસ્ટ અપડેટ કરને આયા હું.
2: જી હાં, દાનહ ઓર દમણ એવમ દીવ મેં 4 જૂન સે 3 જુલાઈ તક ચલ રહા હૈ SIR યાની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન. મતદાતા સૂચિ કો બિલકુલ સહી ઓર અપડેટેડ બનાને કે લિયે આપકે BLO ઘર ઘર આકર ફોર્મ ભર રહે હૈ.
3: એક જિમ્મેદાર નાગરિક બને, અપને BLO કો સહી જાણકારી દે ઓર ઉનકા પૂરા સહયોગ કરે.
2: અધિક જાણકારી કે લિયે 1950 પર કોલ કરે યા www.voters.eci.gov.in પર જાએ.
3: મુખ્ય નિર્વાચન અધિકારી દાનહ ઓર દમણ એવમ દીવ દ્વારા જનહિત મેં જારી.
4: સાંભળીએ ગાયક કલાકાર અને સંગીતકાર અદનાન સામીની રચના છે મકબૂલ ખ્વાજાની.

આ સાથે જ આજનો પોપ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો.

0: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાજ દિલ સે દિલ તક નોન સ્ટોપ ધમાલ પુરાની યાદેં નયા જોશ હૈ દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ આકાશવાણી કે ગૌરવમયી 90 સાલ
0: મિત્રો પ્રસ્તુત થાય છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ શક્તિ ફિલ્મનું ગીત. ગાયક કલાકાર છે કિશોર કુમાર અને લતા મંગેશકર. ગીતને સંગીતથી સવાર્યું છે આર ડી બર્મને અને શબ્દરચના છે આનંદ બક્ષીની.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: તીન દેવિયા ફિલ્મનું ગીત સાંભળીશું, ગાયક કલાકાર કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં. સંગીત છે SD બર્મનનું અને બોલ છે મજરૂહના.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે બાપ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: જયદેવના સંગીત સાથે પદ્મા સચદેવાની રચના સાંભળીએ. ફિલ્મ છે પ્રેમ પર્વત. ગાયક કલાકાર છે લતા મંગેશકર.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો

0: ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરી આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગાયક કલાકાર કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓના સ્વરમાં સાંભળી પ્રેમનગર ફિલ્મનું ગીત. ગીતના સંગીતકાર છે SD બર્મન અને ગીતકાર છે આનંદ બક્ષી.

0: પોલીસ?
1: મિસ સીમા
0: જી,
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
1: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
0: હાય.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: સાંભળીએ ગાયક કલાકાર યેસુદાસને. ફિલ્મ છે સાવન કો આને દો. ગીતને સંગીત આપ્યું છે રાજકમલે અને બોલ છે અભિલાષાના.

કાર્યક્રમના અંતે સાંભળીએ સુનયના ફિલ્મનું ગીત. ગાયક કલાકાર યેસુદાસના સ્વરમાં, સંગીતકાર અને ગીતકાર છે રવિન્દ્ર જૈન.

સોનેના ફિલ્મનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા યેસુદાસ. મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.
1: બેન, નોકરી મળી ગઈ.
2: અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
1: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
2: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
1: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
2: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
1: પણ બેન,
2: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
1: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
2: અચ્છા,
3: RBI કહે છે,
4: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
0: મિત્ર, પ્રસ્તુત થાય છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ચિત્રપટ સંગીત. પ્રથમ સાંભળીએ કસુંબીનો રંગ ચિત્રપટનું ગીત, ગાયક કલાકાર સુમન કલ્યાણપુરના કંઠે.

0: नमस्ते, मैं आपका BLO, आपकी वोटर लिस्ट अपडेट करने आया हूँ।
1: जी हाँ, दानह और दमन एवं दीव में 4 जून से 3 जुलाई तक चल रहा है SIR यानी स्पेशल इंटेंसिव रिविजन अभियान। मतदाता सूची को बिल्कुल सही और अपडेटेड बनाने के लिए आपके BLO घर घर आकर फॉर्म भर रहे हैं।
2: एक जिम्मेदार नागरिक बने, अपने BLO को सही जानकारी दे और उनका पूरा सहयोग करे।
1: अधिक जानकारी के लिए 1950 पर कॉल करें या www.voters.eci.gov.in पर जाएं।
2: मुख्य निर्वाचन अधिकारी दानह और दमन एवं दीव द्वारा जनहित में जारी।
3: पुलिस
4: मिस सीमा
3: जी,
4: हमनाज पुलिस स्टेशन है आओ। उबारो नहीं तो घरे आवी जाइशु। हां
3: केम पण हूं
4: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
3: ડિજિટલ અરેસ્ટ?
4: 1,00,000 આપો, બચી જશો।
3: આટલા પૈસા?
4: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણા પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
3: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
4: અરે
3: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
5: હેલો મમ્મા।
3: Hi.
5: RBI કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો।
6: સાંભળીએ પ્રવીણભાઈની રચના, ગાયક કલાકાર નીતિન દેવકા, જયેશ દવે, નિધિ ધોળકિયા અને સાથીઓના કંઠે। સંગીત છે ધર્મેશ પંડ્યાનું અને ચિત્રપટ છે મારા સાહેબા।

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મહાસતી સાવિત્રી ચિત્રપટનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર છે દમયંતી બરડાઈ, દિવાલીબેન ભીલ અને સાથીદારો. સંગીત છે ધીરજ ધનકનું અને શબ્દો છે ગિરીશ મનુકાંતના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળીએ કાંતિ અશોકની રચના, ગાયક કલાકાર મંજુ ખુશેન અને અલકા યાજ્ઞિકના કંઠે. સંગીતકાર છે મહેશ નરેશ. ચિત્રપટ છે મેરુ માલણ.
2: નાચ રે નાચ નાચ રે, હોય

મા બાપ ચિત્રપટનું આ ગીત હતું. ગાયક કલાકાર હતા અવિનાશ વ્યાસ. મિત્રો, આ સાથે શ્રવણ મધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, 11 વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે કરશે મનની વાત.

0: वो 102.6 MHz पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: श्रोता मित्रों, हमणा जाप सांभळी रह्या हता मन की बात कार्यक्रमनी 135मी कड़ी, जेमा माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदीए आकाशवाणीना माध्यम द्वारा भारतनी जनता समक्ष પોતાના વિચારો રજૂ કર્યા, અને હવે આપ સાંભળશો આ કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ।
2: મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર, મન કી બાતમાં ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે। 2026નું અડધું વર્ષ વીતવામાં છે। આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે। જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે। આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે। તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો। ત્યાં IANS દુનાગીરી, IANS સંશોધક અને IANS અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા। આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે। સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે। C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે, અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે। તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે, રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે। આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે। તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે। અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે। સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ, અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા। આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો। આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપની પણ ઘણી ચર્ચા થઈ, તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે, તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે। ભારત આ ચેમ્પિયનશિપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું। હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે, અને જ્યારે આ દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી। રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે, અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ। સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા। મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો। લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો। મેં લોકોને કારપુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો। મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો। સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે। મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો। કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ.

આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કાર પુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથી જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આંકડા ઘણા મોટા છે. આ આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે.
અને જ્યારે ડર મન પર હાવી

થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી, અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યો. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આર્મીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લીગ. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે. નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે.
આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ

મહત્વપૂર્ણ છે. લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી, નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ, આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ 1/2 વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા AI ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે.
આ બ્રિજ કેટલાક દિવસ

અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળ ધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો, આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે. મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય

0: લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે, આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમની 135મી કડી હતી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, જેનું પ્રસારણ

0: और दमन दीव द्वारा जारी।
1: મીરાબાઈ ગાય છે, હે પ્રિયતમ, હું તો જંગલની વચ્ચે એક આંબાની વૃક્ષની ડાળ પકડીને તમારી રાહ જોઉં છું સાયં।

ઠાકોરજી, આજ સુધી મેં જેને હંસ માયના અને એનો સંગ કે સત્સંગ કર્યો, એ તો માયાના આવરણમાં બંધાઈને બગલા જેવા નીકળ્યા અને મોઢામાં માછલી પકડવા લાગ્યા. સાચા હંસ તો ઉડી ગયા અને એની પાંખના પીંછાના અવાજ સાંભળી રહી છું. મારા સ્વામી, મારો પ્રિયતમ, એ તો પરદેશ ચાલ્યો ગયો છે. હવે રાહ જોતા હું થાકી છું, અને પણ મારી આંખ ફરકે છે. જરૂર આવશે, જરૂર આવશે, એટલે તો હું એના માટે ફૂલોના ગજરા અને હાર ગૂંથું છું. વારંવાર મારા ગિરધારી ગોપાલના ગુણ ગાતી રહેવાની છું. હવે મારો બીજો કોઈ સ્વામી કે પતિ બની શકે એમ નથી. મીરાબાઈ એટલે જ કહે છે કે સાયા મેં તો પકડી આંબળિયાની ડાળી જંગલ બીચ મેં રેખડી.

મીરાબાઈના બાળ લીલાના પદો હોય, કૃષ્ણ લીલાના પદો હોય, રાધા કૃષ્ણ સાથેના પ્રેમ સંબંધના પદો હોય, એની વિરહ વેદનાની વાતો હોય અને એને જગાડતા પ્રભાતિયા હોય, જાગો

નરસિંહ મહેતા જાગો ને યશોદાના જાયા વાણલારે વાયા એમ ગાતા હોય એવી જ રીતે મીરાબાઈ પણ બાળકૃષ્ણને જગાવતા આવા પ્રભાતી પદોની પણ રચના કરે છે. ભગવાન કૃષ્ણ એક એવું પાત્ર છે કે ભારત વર્ષના તમામ કવિઓ, ભારત વર્ષની તમામ ભાષાઓ અને તમામ ભાષાઓના કવિઓને માટેનું એકમાત્ર જો પાત્ર હોય તો એ ભગવાન કૃષ્ણ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિના અનેક પદો આપણને સાંભળવા મળતા હોય અને એમાં નરસિંહ અને મીરા આ બે સંત કવિઓ, એટલે કે એક સંત કવિ નરસિંહ આદ્ય કવિ અને મીરાબાઈ સંત કવયત્રી, એમણે જે રીતે ભગવાન ગોવિંદાના ગુણ ગાયા છે, અનેક રીતે આપણે ભગવાન કૃષ્ણની વિવિધ, પછી બાળ લીલા હોય, રાસ લીલા હોય, બંસરી લીલા હોય, આવી અનેક લીલાઓ અને એમાં આ બાળ કૃષ્ણને જગાડતું પ્રભાતિયું છે, જાગો ને અલબેલા.

0: संतोना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना, लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आ हती आकाशवाणी राजकोटनी प्रस्तुति।
1: શ્રોતા મિત્રો, સંત કવયત્રી મીરાબાઈના જીવન કવન અને તેમના ગુણોની ગંગોત્રીનો આસ્વાદ આપ સૌને જરૂરથી ગમ્યો હશે. મિત્રો, જે રીતે જીવનના ઝંઝાવાત તાપને શાસ્ત્રો અને સાધુ સંતોની વાણી ઠંડક આપે છે, સાતા આપે છે, એ જ રીતે વાતાવરણની ગરમી અને તાપને પાણી ઠંડક આપે છે. અને એવું પણ કહેવાય છે કે પાણી અને વાણી ખૂબ જ કિંમતી છે અને તે વાપરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બ્રહ્માંડ એટલે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ આ પાંચ મહાભૂતો છે. તેમાં કુદરતી સંપત્તિ પાણી ખૂબ જ અમૂલ્ય છે. વર્ષા ઋતુમાં આખા વિશ્વમાં વરસાદ રૂપે વરસીને ત્યારબાદ સૂર્યના પ્રકાશથી આ પાણીનું બાષ્પીભવન થાય છે. કુદરત જે આપે છે તે પાછું મેળવી પણ લે છે અને આમ અગ્નિરૂપે મેળવેલ પાણીના વાદળો થાય છે, જે વાયુ દ્વારા ઠંડા થાય છે અને પાછા પૃથ્વી પર ઢગલાબંધ વરસે છે. આમ પાણીનું અગ્નિ દ્વારા શોષણ, પછી વાયુ દ્વારા ઠંડા થવાનું, આકાશમાંથી પૃથ્વી પર વરસવાનું કાર્ય એ ખરેખર બ્રહ્માંડની કુદરતી રચના છે. તેના પરિણામ સ્વરૂપ આ પાણી એક અણમોલ ભેટ સ્વરૂપે આપણને સૌને મળે છે. વિશ્વની ધરતી ઉપર ત્રણ ભાગ દરિયો છે અને આ પાણી ખારું છે. જો વરસીને કુદરત પાણી ન આપત તો તે પાણી કેટલું ઉપયોગી થાત. મીઠું પાણી એ કુદરતની ભેટ જ ગણવી પડે તેમ છે. કોઈ જગ્યાએ વધારે અને કોઈ જગ્યાએ ઓછું પાણી વરસે છે તેનો સંબંધ પર્યાવરણ સાથે જોડાયેલો છે. કુદરતે પાણી વરસવા માટે કોઈ ભેદભાવ રાખ્યો નથી. વર્ષા ઋતુ આવે ત્યારે પાણી વરસે છે. સુક્કો ભઠ્ઠ પ્રદેશ ઘડીના છઠ્ઠા ભાગમાં પાણી પાણી થઈ જાય છે, હરિયાળી ક્રાંતિ થાય છે અને સર્વત્ર પૃથ્વી જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું અનુભવાય છે. અને હા, ક્યારેક વધારે વરસીને લીલો દુકાળ પણ સર્જાય છે. નગરો શહેરને ઘણી મુશ્કેલીમાં મૂકી દે છે, સૌને તરબોળ કરી નાખે છે અને ક્યારેક વિનાશ પણ વેરે છે. જીવનમાં જળ જીવન બળ છે, ધરતીનું અમૃત ગણાય છે. પાણી જીવનને તારે છે તો નાશ પણ કરે છે. શરીર નિર્માણમાં પાંચ મહાભૂતોનું મહત્વ છે. પાણી એટલે ચોથું પંચ મહાભૂત. બ્રહ્માંડમાં આકાશના પાણીને દિવ્ય કહેવાય છે. વેદ અને ઉપનિષદ પણ કહે છે કે સૃષ્ટિ ક્રિયામાં આત્મા વડે આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી પેદા થઈ છે. અને શ્રોતા મિત્રો, પાણી આપનાર વાદળોનું સ્થાન ઉપર છે અને લેનાર સમુદ્રનું સ્થાન નીચે છે. એ જ રીતે બ્રહ્માંડમાં રહેતા માનવોને પાણી આધ્યાત્મિક સંદેશ પણ આપે છે. પાણીનો સ્વભાવ મીઠો, મધુર, કોમળ, નમ્ર, શીતળતાનો છે, જે ઠંડક આપે છે અને પીવાથી જીવને શાતા આપે છે. આ જ પ્રમાણે આપણે સંસારના બધા જ ગુણો અપનાવીએ તો સફળતા ચોક્કસ મળશે. પાણીનો ઘડો, ડોલ, લોટો, ગ્લાસ ગમે તે વાસણમાં ભરો, પાણી તે વાસણના આકારને સ્વીકારી લે છે, તેમાં ગોઠવાઈ જાય છે. એ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો અભિપ્રાય, દલીલ, જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર વડીલો, જ્ઞાની, ગુરુ, માતા પિતા કે અન્ય પૂજનીયની વાત કોઈ પણ દલીલ વગર જરૂર અપનાવવી જોઈએ. અને કહેવાય છે કે વહેતું પાણી

निर्मळ रहे। વહેણ પરોપકાર અર્થે આગળ વહે છે, ક્ષુદ્ર નદી મહાસાગરમાં મળી વિશાળ બને છે। એ જ રીતે જો કુટુંબ, જ્ઞાતિ, પાડોશી, સમાજ માટે તન, મન, ધન અને શક્ય હોય તેના વડે ઉપયોગી થવાય તો જીવન નિર્મળ અને પવિત્ર બનશે। અને શ્રોતા મિત્રો, આપણા અનેક ગ્રંથોમાં પણ પાણીનું મહત્વ સમજાવાયું છે। અને અંતમાં એટલું જ કહેવાનું કે પાણી જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે। પાણી વગર જીવન નથી। કુદરત જો રોટી, કપડાં, મકાન, ધન, દોલત, સુખમય, આરામદાયક જીવન બક્ષે, પણ જો અમૂલ્ય પાણી જેવી વસ્તુ ન હોય તો જીવનની કલ્પના કરવી અસંભવ છે। શરીરમાં જીવ છે તો ચેતના છે, તેમ પાણી ચોમેર છે તેથી જ સૌનું જીવન ધબકે છે। દરેક જગ્યાએ પાણી છે, ફક્ત પાણીની અછત માનવ સર્જિત છે। માનવ તેનો દુરુપયોગ કરે છે, સ્વાર્થ માટે તેને વેડફે છે। તેથી એટલું જ સમજવાનું કે પાણીને ફૂટી છે વાણી, વાપરો મને જાણી જાણી। શ્રોતા મિત્રો, પાણી વિશેની આ વાણી આપણે સૌ જીવનમાં ઉતારીએ અને પાણીને કિંમતી સમજીને તેનો ઉપયોગ કરીએ। શ્રોતા મિત્રો, હવે સમય થયો છે આપ સૌની પસંદગીનું એક ગીત સાંભળવાનો। તો આપણે સૌ સાથે મળીને સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત।

આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઈમેલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા કાર્યક્રમ માટે. અત્યારે રજા આપશો આપની રેડિયો સખી ભાવના દોશીને. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌપ્રથમ સુગમ સંગીત સાંભળશું બંસરી યોગીન્દ્રના સ્વરમાં અને રચયિતા છે જયંત પલાણ.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઈંધણ મચાવવા, વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મેની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જૂન મહિનામાં મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાને તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરતા ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ શેર કર્યું કે ભારતમાં આવા 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
1: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत અધિક સુરક્ષિત ઓર આત્મનિર્ભર બન રહા હૈ.
0: શ્રી મોદીએ તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રેયને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા હતા તેની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જહાજોની ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધી બધું જ સ્વદેશી છે. પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતની સફળતાને વર્ણવી હતી.

0: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई। इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है। भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा।
1: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને કેટલાક મુદ્દાઓ પર આગ્રહ કર્યા પછી આ જનભાગીદારી ફરીથી જોવા મળી।
0: મુજે ઇસ બાત કી ખુશી હૈ ઇસ ગ્લોબલ ક્રાઇસિસ કા હમ ભારતીય મિલકર મુકાબલા કર રહે હૈ। મુજે વિશ્વાસ હૈ જનભાગીદારી કી યહી શક્તિ હમે મજબૂતી દેગી, હમે સફળ બનાયેગી।
1: પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના મહત્વ વિશે પણ વાત કરી। તેમણે કહ્યું કે આ યોજના વ્યક્તિના પરિવારને તેમના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે। મન કી બાતના આ એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવા સલાહ આપી। શ્રી મોદીએ હરગીલા પક્ષીને બચાવવા માટે જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મને લોકોના મનમાં ઊંડે સુધી જડેલી ગેરમાન્યતાઓને બદલવાનો સંકલ્પનો ઉલ્લેખ કરીને તેમના કાર્યને બિરદાવ્યું હતું।
0: हरगीला एक दुर्लभ पक्षी है, ये प्रकृति को स्वच्छ रखने में अहम भूमिका निभाता है, लेकिन असम के कुछ इलाकों में लंबे समय तक इसे अशुभ माना जाता था। फिर एक बड़ा बदलाव शुरू हुआ, हजारों ग्रामीण महिलाएं हरगीला को बचाने के लिए आगे आई। आज उन्हें हरगीला आर्मी के नाम से जाना जाता है। इन महिलाओं ने समाज के साथ संघर्ष भी किया, समाज को समझाने के लिए दिन रात काम किया और अंधविश्वास को पीछे छोड़ करके रहे।
1: પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને નાગાલેન્ડની રમતગમતને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી તેના વિશે પણ મન કી બાત કાર્યક્રમમાં વાત કરી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દ્વીપ સમૂહની રાજધાની વિક્ટોરિયામાં થઈ હતી। બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે। અગાઉ તેમને સ્ટેટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ હર્મની પણ ઉપસ્થિત હતા। પ્રધાનમંત્રી મોદી સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ સાધશે। બાદમાં તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે। ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ ઉજવણીમાં ભાગ લેશે। પ્રધાનમંત્રી સેશેલ્સની 3 દિવસની રાજ્ય મુલાકાતે છે। આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતાને પુનઃપુષ્ટ કરે છે અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે। ઓપરેશન એમસાટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય વેનેઝુએલા પહોંચી છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિલ્ડ હોસ્પિટલ યુનિટ, રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનો દેશમાં ભૂકંપ પછીના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે। વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે શુક્રવારે ઓપરેશન એમ સ્ટાર શરૂ કર્યું હતું। વિનાશક સ્થિતિને પહોંચી વળવા માટેની સહાયના ભાગરૂપે ભારતે વાયુસેનાના B-2 C-17 ગ્લોબમાસ્ટર વિમાન માનવતાવાદી રાહત પુરવઠો અને રાહત અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે 41 સભ્યોની બચાવ ટીમને લઈને વેનેઝુએલા માટે રવાના થયા હતા। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના 3 દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે। ત્યારબાદ શ્રી શાહ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે। આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે। મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે, તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે। તમામ સુવિધાઓ સાથે આ આધુનિક બસ તૈયાર કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી

વી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી રાવે નિર્ણાયક સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંહે તેમને એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રખ્યાત રાજનેતા તરીકે વર્ણવ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લાયસન્સિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે તબીબી ઉપકરણોના નિયમો 2017માં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. તબીબી ઉપકરણોના નિયમો 2017 હેઠળ તબીબી ઉપકરણોને 4 જોખમ આધારિત શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડીમાં, જેમાં વર્ગ ડી સૌથી વધુ જોખમ ધરાવતા ઉપકરણોનો સમાવેશ થાય છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં 2 મેચની શ્રેણીના બીજા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ સાંજે 6 વાગે રમાશે. શુક્રવારે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત સામે 34 રનથી વિજયી મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત શ્રેણી બરાબરી કરવાનું લક્ષ્ય રાખશે, જ્યારે આયર્લેન્ડ ઘરની ધરતી પર ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 4માંથી 3 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 4 મેચમાં 4 જીત સાથે ટેબલમાં ટોચ પર છે. ભારત સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે અજય ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઇંધણ બચાવવા, વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હમણાં આપણે સાંભળી રહ્યા હતા કલાકાર મન્નાડે અને સાથીઓને ફિલ્મ હતી બુઢ્ઢા મિલ ગયા.
1: ગુડ નાઇટ.
2: હા ગુડ નાઇટ.
1: હા ગુડ નાઇટ.
2: અચ્છા ગુડ નાઇટ.
1: કલ કી હસી.

0: કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમારને હમણાં આપણે સાંભળ્યા ફિલ્મ હતી ચરસ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કિશોર કુમારને હમણાં પછી સાંભળ્યા ફિલ્મ હતી દાગ, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીતકાર હતા સાહિર લુધિયાનવી. અને હવે સાંભળીએ કલાકાર હેમલતાના સ્વરમાં ફકીરા ફિલ્મનું આ ગીત

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

હમણાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ એક નાટક.

0: રજૂ થાય છે નાટક
1: નથી. દ્વિજેન બાબુ ને આજે જ્ઞાનપીઠ એવોર્ડ આપવાનો છે.
2: દ્વિજેન બાબુ ને
3: સજ્જનો અને સન્નારીઓ, આપ સૌને સુવિદિત છે તેમ ભારતીય જ્ઞાનપીઠના ઉપક્રમે આજે આપણે વર્ષના શ્રેષ્ઠ સાહિત્યકાર શ્રી દ્વિજેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને સન્માનવા અત્રે એકત્ર થયા છીએ. દ્વિજેન્દ્રનાથજીની નવલકથાઓથી આ દેશમાં કોણ અજાણ હોય? વસ્તુ પસંદગી, ગૂંથણી, પાત્રલેખન, હા, એ એક મહત સંજોગની વાત છે કે તેઓ પ્રજ્ઞાચક્ષુ છે, ચક્ષુહીન અંધ છે. તેઓ ક્ષણોને જોતા નથી, અનુભવે છે અને વાચકોને એ અનુભવવા પ્રેરે છે. આ પુરસ્કાર આજે એમની શ્રેષ્ઠ નવલકથા રક્ત તિમિર માટે એનાયત કરવામાં આવે છે. રક્ત તિમિર એટલે 47ની લડત વખતનું બંગાળ. અયન અને આભા, જિંદગીની વીસીમાં પ્રવેશી રહેલી થનગંતી તરવરતી શાંતિની કેતનમાં અભ્યાસ કરતી નવયુવાન બેલડી અચાનક વિપ્લવનો સાથ સાંભળી નીકળી પડે છે વિદ્રોહની હિંસક પ્રવૃત્તિને માર્ગે. એક તરફ એમની ટોળકી ગુડિયા હાટ, ચૌરંગી અને વિક્ટોરિયા હાઉસ તરફના વિસ્તારમાં અંગ્રેજોને ધ્રુજાવતી હોય છે, ત્યાં બીજી તરફ તેમની ભૂગર્ભ પ્રયોગશાળામાં ધડાકો થાય છે. ટોળકી વિખેરાય છે. આભા અને અયન વચ્ચે મતભેદો પડે છે, છૂટા પડે છે અને પછી તો રક્ત તિમિરનો સાચો આનંદ તો જ માણી શકાય જો કોઈ એ પુસ્તક લઈ એના વાંચનમાં ડૂબી જાય, અથવા દ્વિજેન બાબુ ખુદ પોતે આ માઇક્રોફોન પાસે આવી આ કથા આગળ કહેવા માંડે.
4: પ્યારા દોસ્તો, આ સમારંભમાં તમે તમારી લાગણીઓથી મારા તમામ શબ્દોને એવા તો ભીજવી દીધા છે કે પ્રયત્ન પૂર્વક શોધતા એવો એક એક કોરો શબ્દ નથી ચડતો જેનો અવાજ નીકળી શકે. શું બોલું, દુનિયાના જે હિસ્સાને મારી છતી આંખોએ જોઈ નહોતો શક્યો એને આંખો ગુમાવ્યા પછી ખૂબ નિકટતાથી અનુભવી શક્યો છું, જોઈ શક્યો છું. અને રક્ત તિમિર તો એક એવી તસવીર છે જે એક કાળે મેં મારી ખુલ્લી આંખો વડે ઝડપી વર્ષો વર્ષો સુધી આ ચક્ષુહીન અંધાર ઘેરા મનના ડાર્ક રૂમમાં છબોળી ડેવલપ કરી છે. તસવીર કેવી બની છે એ તો નથી જાણતો, પણ આજે જ્યારે એક લેખક તરીકે ભારતનું સર્વોચ્ચ સન્માન મેળવવા ભાગ્યશાળી બન્યો છું ત્યારે આપ સૌની આગળ નિખાલસ દિલે એક એકરાર કરવા માંગુ છું. રક્ત તિમિરનો અયન એટલે બીજું કોઈ નહીં પણ હું. રક્ત તિમિરના પાને પાને કરવટ લેતા પ્રસંગોમાં હું પ્રાણ થઈને ધબક્યો છું. રક્ત તિમિર મારા જીવનની કથા છે. આજ હાથો વડે બોમ્બ બનાવ્યા છે, અંગ્રેજ અમલદારોને ગોળીએ દીધા છે અને આજ હાથ વડે લેખન કાર્ય પણ કર્યું છે. ને આભા ને પ્યાર પણ.
5: અયન, આ ચળવળના ગાંડપણમાં તું મને છોડી તો નહીં દેને?
6: ગાડી સાથે જીવવા મરવાના આપણે કોલ આપ્યા છે એકબીજાને, છોડીને જઈશું જીવવા એકલા તો જીવાશે, જીવી શકાશે?
5: મને બીક લાગે છે, પ્લીઝ તારા સજ્જડ હાથો વડે મને પકડી રાખને.
4: આજ આજ હાથોએ બે અક્ષમ્ય

0: ક્ષમ્ય અપરાધ પણ કર્યા છે,
1: પણ એ અપરાધ કાળના ગર્ભમાં સેવાય સેવાય કુલમહોર બનીને ફોડ્યા છે. આજે એક અક્ષમ્ય અપરાધ આભાને દીધેલું ચાકારું, અને બીજો બોમ્બ બનાવતી વખતે રસાયણના મિશ્રણમાં કરેલી જબરદસ્ત ભૂલ. બંને ભૂલોએ મારી જિંદગીમાં વિસ્ફોટ સર્જ્યા છે. એકમાં આભા ગુમાવી તે બીજામાં દ્રષ્ટિ.
0: નહીં ડોક્ટર દયા, બારી જ સાથે બારી સાથે આવું ડોક્ટર.
2: Be brave, young man, be brave. It was a severe explosion.
3: લોખંડની મોટી મોટી કરચો તમારી આંખમાંથી અમારે કાઢવી પડી.
0: Explosion?
2: Yes. લોકોને કાટમાળમાંથી એક, ફક્ત તમે જીવતા મળી આવ્યા.
0: પણ મારી સાથે તો વિરાગ સમેત કઈ કેટલાય જુવાનો ખુશ નહીં. અરે અરે, ત્યાં એક છોકરી હતી, ગોરી, ઊંચી, માસલ, તપખીરી આંખો, સાથળ સુધીના લાંબા વાળ, ઘટ્ટ કાળા ભમર.
1: અને એટલે જ તો રક્ત તિમીરમાંથી આભા અચાનક ખોવાઈ જાય છે. અસંખ્ય વાચકોના પત્રો આવે છે, આભા ક્યાં ગઈ, આભાનું શું થયું, આભાએ શું કર્યું, આભા ક્યાં, શું કરે છે આભા, ક્યાં છે આભા. તમામ પાત્રોના વર્તમાન સંદર્ભો મેં નવલકથામાં આલેખ્યા છે, જે મારી પાસે હતા છે. પણ આભા,
4: ગાવું હતું જે ગીત અહીં, હવે તે શું ગાવું, સૂર ખોવાયા શબ્દ ના મારા, હવે શું સંભળાવું.
5: વયના ચાસ પડ્યા ચહેરે, સમયમાં ઓગળી પાણી, માત્ર ક્ષણ ક્ષણ માં પડઘાતી સ્મૃતિએ રહું અનુમાની. દ્વારે આવી કદાચ ઉભી તું, દ્વારે આવી કદાચ ઉભી તું, કેમ કરી બોલાવું.
6: ક્ષણ ક્ષણ માં પડઘાતી સ્મૃતિએ રહું અનુમાની.
7: આશુ, જો પાછા અટકી ગયા. છેલ્લા બે કલાકથી કાગળને પેન લઈને હું એમની એમ બેઠી છું. 15 દિવસ થયા કાર્યક્રમ પૂરો થયાને. રોજ ટેપ સાંભળો છો, પણ છેલ્લા પ્રકરણનો એક અક્ષર તમે આગળ લખાવ્યો નથી. રક્ત તિમિરની 7-7 આવૃત્તિઓ પ્રગટ થઈ. શું એનું છેલ્લું પ્રકરણ લખવું જરૂરી છે?
8: એ તમે નહીં સમજો અનુબેન.
7: બની શકે. લેખિકા તો હું નથી જ, અપંગ પણ ખરી, જમણો હાથ જ નહીં, માંડ માંડ એક હાથે ડાબે હાથે લખતા શીખી છું, ને મૂળ છું એક સંચાલિકા આ અનાથ આશ્રમની.
8: એમ ઓછું ના આણશો અનુબેન, તમારા તો મારા ઉપર અગણિત ઉપકાર છે. 30 વર્ષ પહેલા એક અનામી અંધ અપંગ તરીકે મરવા વાંકે જીવતી દશામાં અહીં આવ્યો હતો. હું અંધ લખું શી રીતે? આશ્રમની આટલી બધી જવાબદારીઓ એક જ હાથે નિભાવવા છતાં રોજ 2 કલાક જાતે સમય કાઢી મારા શબ્દોને કાગળ પર ટપકાવવાનું કામ તમે સ્વીકાર્યું. મારા સાહિત્ય સર્જનના તમે તો અવિભાજ્ય અંગ. હું ભાષા તો તમે લેખીને, હું વિચાર તો તમે અક્ષર, હું કલ્પના તો તમે વાસ્તવ.
7: દ્વિજેન બાબુ, સ્ત્રીઓને આટલી બધી માથે ના ચડાવીએ, ચડે તો પછી ઉતરે જ નહીં. તું મારું શું કરવા માંગે છે અયન?
8: પ્રશ્ન હું શું કરવા માંગુ છું તે નથી આભા, પ્રશ્ન ગોરી સરકારનો છે. એ આ દેશનું શું કરવા માંગે છે?
7: આ પ્રશ્ન વિચારવા માટે ભણેલા ગણેલા સનદી અધિકારીઓ છે આપણા દેશમાં. પપ્પા તો અવારનવાર કહે છે કે એમને કહે ઠેક ઠેકાણે બોમ્બ ફેંકવા, અંગ્રેજ અફસરો પર ગોળીઓ વરસાવી, એમની માલ મિલકતને નુકસાન કરવું એ આઝાદીનો રસ્તો નથી.
8: હાસ્તો,
0: એમની જી હજુરી, એમની ખુશામત, એમના આપેલા માન ચાન

0: ભોગવવા, એમણે ખેરાત કરેલી સગવડોમાં માલવું, એ જ આઝાદીનો રસ્તો છે કેમ?
1: તું પપ્પાને ખોટું સમજી રહ્યો છે એન. ત્રણ અંગ્રેજોને મારવા બદલ તને ભાગેડું જાહેર કરાયો છે. એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના મુકદ્દમામાં તારે માથે ફાંસીની સજા કાગળ પર શિલાલેખની જેમ લખાઈ ચૂકી છે. આજે અહીંયા તો કાલે ત્યાં, ક્યાં જઈશ? આખી આખી સલ્તનત તારી પાછળ પડી છે. જઈશ તો તું ક્યાં જઈશ? રહીશ તો ક્યાં રહીશ?
0: નથી જાણ્યું અમારે પંત શી આફત ખડી છે. ખબર છે એટલી કે પનાગીરીને માર્ગે જનારા શહીદે આ બધું વિચારવાનું ન હોય.
1: પણ એવી શહીદી શું કામની કે જે પોતાનો ઉદ્દેશ સર કરવામાં નિષ્ફળ જાય?
0: આ એક બે પાંચ પચાસની શહીદીથી સર થાય એવો ઉદ્દેશ નથી આવા. આ તો ખપ્પર છે ભારતમાંનું લોહી ભીનું, જે ભોગ માગે છે. ભોગ દે, ભોગ દે, ભોગ દે. હજારો લાખો કરોડો નવયુવાનો હોમાશે એમાં. ખદબદશે અહીં લોહીના કુંડ. અરે લાશોના ઢગલે ઢગલા જોઈને ગીધડા શરમાશે. અરે આ ધરતી ખુદ પાટશે.
1: અયન કહું છું, હજી સમજ, હજી વખત છે પાછા ફરવાનો. અયન તું લેખક, ભણવામાં તેજસ્વી, વિલિંગ્ટન કોલેજનો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. અરે સનદી સેવાઓમાં જોડાઈ જા. પપ્પા ગવર્નરને વાત કરશે, તારી બધી સજા હું માફ કરાવશે.
0: મારા ઐશ્વરા માટે હું મારી માતૃભૂમિનો સોદો કરું એટલો હું નપાવટ નથી આભા.
1: સવાલ સોદાનો નથી, સવાલ આપણા પ્રેમનો છે, આપણા અસ્તિત્વનો. તું જેલમાં રીબાઈ રીબાઈને કણસતો હોઈશ, તું હું કોને સારે જીવીશ? ન કરે નારાયણ ને તને ફાંસી થઈ તો હું
0: કેમ? દરેક જનારની પાછળ રહી જનાર જીવતા નથી આ જગતમાં?
1: એક જ્વાજલ્યમાન પ્રતિભા અયન, તારી આ અસાધારણ તેજસ્વીતા ફક્ત કોળીને ભાવે રગડોળાશે. આ દેશમાં પાકનાર નભૂતો ન ભવિષ્યતિ જેવો તું સર્જક.
0: એટલે જ તો ખાંડણિયામાં પહેલું માથું મારે મારું મૂકવું છે આભા.
1: અયન, અયન, આપણો પ્રેમ, આપણો સંબંધ, આપણું ઘર, આપણો સંસાર, આપણા બાળકો, તું નહીં માને તો પપ્પા ને ઘરને સદાને માટે મારે છોડવું પડશે. માનો કે એ છોડું, પણ પછી તું આવું કરશે તો મારું કોણ?
0: આવી ગઈને પાછી અસલ સ્ત્રીની જાત પર. બહુ ઉછળી ઉછળીને વાતો કરતી હતી ત્યાગ ને બલિદાનની. હા તારો ત્યાગ, હા બલિદાન.
1: સ્ત્રીને સમજવી બહુ મુશ્કેલ છે દ્વિજેન બાબુ.
0: કદાચ, પણ આભાને સમજવી તો એટલી મુશ્કેલ નહોતી મારા માટે. અમારા બેઉનું ધ્યેય એક હતું, દેશની આઝાદી. માત્ર રસ્તાઓ જુદા જુદા હતા. સતત આવતી, સતત કકડતી. હું સમજાવતો એને કે છોડી દે, છોડી દે આ બધું, છોડી દે અમારી ટોળી. અને અને જો કંઈ જ શક્ય ન હોય તો પપ્પા બતાવે એ સારા ઠેકાણે પરણી સુખી થા. સારો વર હોય, સારું કમાતો, સુખ સાહેબી, કિલકિલ કરતા છોકરાઓ.
1: ખરેખર?
0: પણ એ ન માની, આવતી રહી, સતત આવતી રહી મારી સાથે, મારી ટોળીની સાથે, મારી અદલો અદલ. ખબે ખબા મિલાવવાની કોશિશ કરતી, ખેંચાતી મારી પાછળ, ઢસડાતી. ને બીજી તરફ અમારી ટોળકીના માણસો પકડાઈ જતા હતા. રેડો પડતી અમારા અડ્ડાઓ પર માણ મેળવેલા અમારા હથિયારો જતા. આભાના બાપે એની દીકરીએ આપેલી નિખાલસ માહિતીઓનો સચોટ ઉપયોગ કરવા માંડ્યો હતો. આભા આ માનવા તૈયાર નહોતી. એને મન એનો બાપ એક પ્રમાણિક અમલદાર હતો, વાલસોયો પિતા હતો એનો. ટોળકીના નાયક તરીકે મારે નિર્ણય લેવાનો હતો, આભાને દૂર કરવાનો. ને મેં નિર્ણય લીધો.
1: શું?
0: એક એક વિસ્ફોટ, ધડાકો, એક્સપ્લોઝન. એક દિવાળીમાં ફટાકડો ફોડીએ છીએ એમ, એવો ફટાકડો કે જેના ફૂટતાની સાથે જ વેરાતી કરચોમાં આગલું કંઈ ન કળાય, ન દેખાય, ન સમજાય. એના છવાયેલા ધુમાડામાં માણસ ઓગળી જાય. એવો બોમ્બ બનાવવાની હું તજવીજમાં હતો. ત્યાં સંમિશ્રણમાં કરેલી ભૂલને લીધે હે હે હે બોમ્બ ફાટ્યો.
1: વિજન બાબુ,

0: કર છો વેરાય સબેટાય ત્યારે પરિણામ સાફ હતું. મેં આંખો ગુમાવી ને અમારી ટોળકીએ આફા. બસ બસ શરૂ થઈ ત્યારથી મારી અંધાર ઘેરી રઝળપાટ. પણ એક સંતોષ હતો કે મારી જેમ ફનાગીરીના કળણમાં ઉતરવામાંથી મેં મારી આભાને ઉગારી લીધી. અરે મારું તો કોઈ આગળ પાછળ હતું નહીં, એને ઘર હતું, પિતા હતા, લગ્ન હતું, મળનાર સુંદર પતિ હતો. અનુબેન, તમે તમે રડો છો, તમે શું કામ?
1: શું વીત્યું હશે બિચારી પર આમ તમને છોડી જવામાં? કેવો પથ્થર મૂક્યો હશે એને પોતાના કાળજા પર બીજાનો હાથ પકડતી વખતે? જો પકડ્યો હોય તો.
0: પકડ્યો જ હશે અનુબેન, બહુ સરળ છોકરીએ સ્વભાવે. જિંદગીની આટી ઘૂંટીઓની એને ઘેર નહીં. એને મન જીવન એટલે સુખી ઘર, નાનું મજાનું, કયા ઘરો, પતિ, બાળકો, જીવનના રસને ભરી ભરીને માણવો હતો એને.
1: ને તમારે મન જીવન એટલે?
0: બહુ ગંભીર પ્રશ્ન કર્યો તમે. આંખો હતી ત્યારે જીવન એક સંગ્રામ તરીકે દેખાતું હતું. આંખો ગયા પછી જીવન એક સર્જન જેવું દેખાવા માંડ્યું. અરે આજે સર્જનને આર પાર ગયા પછી લાગે છે કે આભાના જીવન વિશેના વિચારમાં એક વિચાર તો હતો જ.
1: હવે પસંદ કરવાનો હોય તો કયા વિચારને પસંદ કરો?
0: હવે આ પસંદગી આપણા હાથમાં તો ક્યારે હોતી જ નથી. છતાં એક અબળખા બાકી રહી ગઈ છે, આભાને સુખી જોવાની. જેને સુખી કરવા માટે આ દુઃખ વોર્યું, એને સુખ પહોંચ્યું છે કે નહીં એ જાણવાની, આભાને એનું ઈચ્છિત જીવન મળ્યું છે કે નહીં એ સમજવાની. આજ અબળખાએ મને જીવાડ્યો છે હજી સુધી, અને એટલે જ વગાડું છું એ ટેપ, સ્મરું છું, વાગોળું છું એ ગીત, અપૂર્ણ ગીત.
1: ઓ દલપત
2: જી,
1: ક્યારનો આવીને ઊભો છે, બોલતો પણ નથી. ચલ સારું થયું, વખત તો ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી. હું એ કેવી કે તમારા દૂધનો સમય પણ.
2: એ તો હું તો ના જ ભૂલું ને બેન, કંઈ યાદનું છે? આઈ મૂક્યું.
1: અને આ કવર શેનું છે?
2: કવર ક્યાં?
1: આ કવર જ છે દલપત.
3: મોટી બેન,
1: તને વાંચતા આવડતું નથી એટલે. અભિનંદન દ્વિજેન બાબુ, તમારી આભા મળી ગઈ.
0: આભા? આભાનું કવર છે? એનો પત્ર છે?
1: ચાર પાંચ લાઈનનો સંદેશો છે એમાં.
0: વાંચો.
1: વાંચું?
0: વાંચો વાંચો અનુબેન, વાર ન લગાડો, મહેરબાની કરીને વાંચો.
1: અયન, બહુ વર્ષે સમારંભમાં તને સાંભળ્યા પછી મળવાની ઈચ્છા થઈ, પણ કંઈ ગોઠવાતું ન હતું. તારા આશ્રમનું ચોક્કસ સરનામું મેળવતા ભાર લાગી. આશ્રમ ખાસું ઇન્ટિરિયરમાં છે ને, એટલે ગાડી લઈને જ ખાસ આવવું પડે. એમને પડોશની જરિયાની ખાણોમાં ઇન્સ્પેક્શન માટે જવાનું છે, એટલે હું પણ નીકળીશ સાથે. વચ્ચેથી અડધો પોણો કલાક કાઢીને આવીશ, પણ આવીશ જરૂર 1 ઓગસ્ટની સાંજે. મળીશ ને? આભા.
0: આભા. 1 ઓગસ્ટ તો કાલે. અનુબેન, અનુબેન સાંભળો છો, કાલે આભા, મારી આભા આવવાની છે અહીં, મને મળવા, મારા હાલ પૂછવા, વાતો કરવા મારી સાથે. સાંભળો છો, સાંભળો છો અનુબેન?
1: હું કાલે નહીં હું અહીંયા દ્વિજેન બાબુ, ટ્રસ્ટની મીટિંગ માટે મારે કાલે હજારીબાગ જવાનું છે. આવતા મોડું પણ થશે.
0: ઓહ,
1: આ નહીં જાઉં તો જરૂર મળીશ તમારી આભાને. જોઉં તો ખરી કે તમારી પ્રેરણા મૂર્તિ જેને માટે તમને આટલો તલસાદ છે તે દેખાય છે કેવી.
0: હું પણ ક્યાં જોઈ શકવાનો છું એને? આ તો તમે હોત તો એને જોઈને વર્ણન કરી મને કહેત તો ખરા કે હજી એ જ આભા.
1: એ તો હું આજે પણ ભલા

0: તમારા મોંએથી વર્ણન ઓછા સાંભળ્યા છે કે અખેર નહીં જવાનું થાય કે મોડા જવાનું થાય તો એને મળીને જઈશ બસ. અને દલપત, તારે મારી સાથે કાલે હજારીબાગ આવવાનું.
1: મારે? અને અહીં સાહેબને કદાચ કંઈ જોતું હોય તો?
0: એ બધી વ્યવસ્થા તું કાલ બપોર સુધીમાં કરી દેજે. સાહેબના ખાસ મહેમાન જ્યારે આવે ને ત્યારે મારે કોઈ પણ પ્રકારની એમને ખલેલ નહીં જોઈએ, સમજ્યો?

0: આજ એ પહેલી ઓગસ્ટ તે સાંજે આવીશ એમ કહ્યું હતું આભા, આંક નથી છતાં સાંજ સવાર કરી શકું છું, પણ સાંજે આવનારી તું હજી
1: દ્વારે આવી કદાચ ઉભી તું, દ્વારે આવી કદાચ ઉભી તું, કેમ કરી બોલાવું.
0: આવી રીતે રહેવાનું? ન ખત, ન ખબર, ન સંદેશ, ન વાવડ.
2: મોકલું કોને, કહું કોને? હતું કોઈ અયન નામનું આ ધરતી પર જેને પહોંચે?
0: કેમ હું? હા, લોકો તો મને દ્વિજેનના નામથી જ ઓળખતા હતા ને. મારું સાહિત્ય, મારી કૃતિઓ.
2: અહીં પણ તે તારું નામ અયન તો ક્યારે કોઈને કહ્યું જ નથી, એટલે કે નહીં જોઈને.
0: કેવી રીતે કહું, ભૂસવા ભૂલવા માટે તો કર્યું હતું એ બધું.
2: તો પછી નવલકથાઓના પાને પાને, કવિતાઓની કડીએ કડીએ, ગીતોના ગાને ગાને આભાના નામનું રટણ શા માટે?
0: કાંઈ ખબર નથી, એણે જ તો કહ્યું હતું વારંવાર કે આઝાદીની લડત લડનાર તો બીજા ઘણા છે, સાહિત્યના સર્જક તરીકે તું ન ભૂતો ન ભવિષ્ય.
2: ઓ, મારું કહેલું તને એટલું યાદ રહ્યું?
0: આંખો ગઈ પછી યાદો સિવાય રહ્યું છે શું મારી પાસે?
2: અને આંખો ન ગઈ હોત તો કોના હાથની કરામતથી આ બોમ્બ ફાટ્યો?
0: બહુ તીખાશ, બહુ તીખાશ. ખબર નહીં તારો વર્ત અને કેમ સહન કરતો હશે, કે એની સાથે પણ આમ જ રોજની જામે છે કે?
2: નારે, ઓ કોળ છે મારા પર, પડ્યો ફોલ છીલે છે મારો. એ તો
0: ખૂબ ભણ્યા હશે, સરકારમાં સારી પોઝિશન પર.
2: આખા બિહાર બંગાળની કોલ માઇન્સના વડા છે, આખો દિવસ સતત કામ કામ ને કામ, વિચારોમાં એ સતત ઘેરાયેલા. એમને કંઈ લખવું હોય ને તોય બીજા પાસે લખાવવું પડે.
0: આખો હોવા છતાં પણ તું કેમ મદદ નથી કરતી એમને?
2: કરું છું ને રોજ બે કલાક, પણ પહોંચી નથી વળાતું. છોકરાઓની વ્યવસ્થા, બારનું કામકાજ, હિસાબ કિતાબ ને ટ્રસ્ટની મીટિંગ પણ.
0: ટ્રસ્ટની મીટિંગ?
2: ટ્રસ્ટની? હું તો ખૂબ એક્ટિવ છું ને, આ કેટલા બધા સોશિયલ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરું છું, જાત જાતની ક્લબો, મંડળો, ટ્રસ્ટો. છોકરાઓએ મોટા થઈ ગયા છે, આમ જ બસ દોડા દોડીમાં વખત મારો. તો
0: આટલી બધી વ્યસ્ત છે તો પછી આવીશું કામ અહીંયા?
2: કહેવા તને કે આભાને જે જોઈતું તું તે મળ્યું.
0: શું જોઈતું હતું? શું જોઈતું તું આભાને?
2: કેમ, સુખી ઘર, નાનું મજાનું, કયા ઘરો, પતિ, બાળકો, દોમ દોમ સાહેબી, નોકર ચાકર,
0: શું એમાં જ બધું આવી જાય છે જીવનમાં?
2: ખબર નથી, ખબર નથી.
0: આટલું બધું સુખ ભોગવ્યા છતાં તને દુઃખ?
2: શું કામ, શું કામ, બધું જાણતા હોવા છતાં જાતને છેત્યા કરો છો, શું કામ, શું કામ? જાણો છો કે બોમ્બ કોણે બનાવ્યો હતો? જાણો છો કે એના સંમિશ્રણમાં ભૂલ કોણે કરી હતી? જાણો છો કે ધડાકો કોણે કર્યો હતો, કોના હાથમાં કર્યો હતો? જાણો છો કે આંખ કોને લીધે ગઈ હતી?
0: કરીને વધારે હીણો.
2: અમે દુનિયા

0: આમાંથી તમે બહાર આવો માટે જ આવી છું કહેવા કે તમે માનો છો, બોલો છો, લખો છો, કહો છો બધાને, એટલી આભા સારી નથી. આભાને ચળવળ ફળી નથી, આભાને લગ્ન ફળ્યા નથી, ઘર ફળ્યું નથી, આભાને વર નથી, છોકરા નથી, સાહેબી નથી, નોકર ચાકર નથી, નથી નથી નથી નથી. શું જોઈતું તું આભાને? એ જ ને કે એના પ્રિયતમ અયનમાં રહેલી સર્વોચ્ચ શક્તિઓ બહાર હવે, એટલે તો આવતી રહી પાછળ પાછળ ને જોતી રહી તારી હિલચાલ. એક ફટાકડો જે તે મને બીવડાવવા માટે સળગાવ્યો હતો, ફોડ્યો મેં એને બોમ્બ બનાવીને મારા હાથમાં. ગઈ ગઈ તારી ટોળકી, ગઈ લડત, ગઈ તારી આંખ, ને મારો હાથ ગયો ને મારું જીવતર.
1: આભા, આભા, એટલે તારો હાથ?
0: હા, મને હાથ નથી, એક ચમણો. એક જ હાથે મેં તને સાહિત્યકાર બનાવ્યો છે.
1: તું જ અનુ?
2: અનુબેન, કારનો ડ્રાઈવર ઉતાવળ કરે છે, કહે છે કે
0: એને ભાડું ચૂકવીને છૂટો કરી દેજે, કહેજે કે
1: અનુબેન, આભા અનુ, આભા તું મારા માટે અનુ થઈ. આટલો મોટો ત્યાગ, આટલું મોટું બલિદાન, આભા, તું અનુ બનીને, અનુ, તું જ આભા, આભા, તું અનુ.

કલાકથી બેઠી છું હાથમાં પેન પકડીને. એકે અક્ષર લખાવ્યો નથી. રક્ત તિમિરનું છેલ્લું પ્રકરણ હવે તો લખાવશો ને?

આપ સાંભળી રહ્યા હતા નાટક પ પ્રેમનો પ. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી પુષ્પા અંતાણી, મહેશ ચંપકલાલ, રાજેશ દાણી, ફણીશાય ચારી અને મયુર દેસાઈ. લેખન અને રજૂઆત શ્રી વિહંગ મહેતા.

0: કોઈ પણ ઋતુમાં માત્ર ખોરાક અને ફળોથી જ બીમારીઓને દૂર રાખવાના ઉપાયો જાણવા આતુર મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, ચોમાસું એટલે આમ પણ પાચન શક્તિ ઘટવાનો સમયગાળો,
0: એટલે આવા સમયે માત્ર ફળોથી જ કઈ રીતે બીમારી મટાડી શકાય તેની વધુ વાત આજે ડોક્ટર ઋષિકેશ ઉપાધ્યાયે કરી છે. સાંભળો અને લખી રાખો. નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર.
1: નમસ્કાર ઋષિકેશભાઈ.
2: નમસ્કાર ભરતભાઈ, કેમ છો?
0: બસ, અમે બધા એકદમ મજામાં છે અને મારા શ્રોતાઓ પણ ખૂબ મજામાં છે, કારણ કે આપણે ગયા એપિસોડમાં જે કેરીની વાત કરી હતી ને, અને કેરીની સીઝનમાં કેરીની વાત થાય ને, એ આપણને ખરેખર ખૂબ આનંદ આવે અને શ્રોતાઓને પણ ખૂબ મજા આવી કે કેરીના ઘણા બધા ફાયદા વિશે જાણકારી મળી. અને ખાસ તમારા કયા રોગમાં તમે કયા ફળોનો ઉપયોગ કરો છો એની ચર્ચા આપણે અધૂરી હતી, એ આપણે ફરી આજે કાર્યક્રમમાં શરૂ કરીએ છીએ. તો આજે આપણે હવે કયા ફળની વાત લઈશું?
2: હવે આજે દાડમ, દ્રાક્ષ, ચીકુ, સફરજન, પપૈયા, અનાનસ, બધા જ ફળો જે ફળ તરીકે આપણે ખાઈએ છીએ.
1: જેટલો સમય જ્યાં જ્યાં પરમિટ કરે એના પ્રમાણે લેતા જઈએ.
2: બરાબર, બિલકુલ.
1: શ્રોતા મિત્રો રસ પડશે ઘણો બધો,
2: અને એમને કામ પણ ખૂબ લાગશે.
1: હા, સાચી વાત છે. હવે દાડમ તો આમ છે ને, પેલા એકલો ભાવનગરની એ સાઈડે આપણે જાણીતા હતા ગુજરાત, હવે તો બનાસકાંઠા, પાટણ ને ત્યાં પણ દાડમની ખેતી ઉગતા થઈ ગઈ. તો આ દાડમ છે એ ઔષધ તરીકે કઈ રીતે ઉપયોગી છે?
2: આચાર્ય સુશ્રુત એમણે દાડમની અગત્યતા દર્શાવતા ફળ વર્ગની અંદર સૌથી પ્રથમ દાડમનો ઉલ્લેખ કર્યો છે. બજારમાં અત્યારે ઘણી બધી વેરાયટીના દાડમ મળે છે, એ બધી હાઇબ્રિડ વેરાયટીઓ છે, પણ ખરેખર ખાવામાં દવામાં કામ લાગતી દાડમની જે પ્રજાતિ દેશી દાડમ એ સારામાં સારા.
1: બરાબર.
2: સંહિતા ગ્રંથોના પ્રમાણે જો દાડમનું એમણે જે વર્ણન કર્યું છે એમાં બે જ પ્રકાર કીધા છે. એક તો ખાધા પછી ગળ્યું લાગે અને ખાધે ખાટું લાગે.
1: ખાટું લાગે, અચ્છા.
0: આ બે જ પ્રકાર, ખાટું અને ખાધા પછી ગળ્યું.
2: ના, એવું નથી. ખાધે ખાટું લાગે એવું દાડમ અને ખાધે ગળ્યું લાગે એવું દાડમ,
0: બે અલગ અલગ
2: આવી બે જાત સંહિતા ગ્રંથોમાં કહેલી છે.
0: બરાબર.
2: આજકાલ સીડલેસ પછી હાઇબ્રિડ એ બધા દાડમ બજારમાં મળે છે.
1: દાડમ પણ આવે બી વિના ને?
2: હા, બી વિના દાડમ પણ આવે કાઢે છે. તો એ બધા થી એટલો બધો ફાયદો અપેક્ષિત નથી.
1: બરાબર.
2: કે જેટલો દેશી દાડમ થી ફાયદો આપણે અપેક્ષા રાખી શકીએ.
0: બરાબર.
2: હવે હમણાં બજારમાં કેવા કેવા દાડમો મળે છે? તો ગણેશ દાડમ, સોલાપુર લાલ, મૃદુલ, ભગવા સુપર, જાલોર સીડલેસ, રૂબી અને આ રક્ત, આવા બધા દાડમ બજારમાં જોવા
0: મળે.
1: જાતો છે
2: દાડમની, પ્રજાતિઓ છે અલગ અલગ. બધા જ દાડમ જઠરાગ્નિ અને પાચન ક્ષમતાને સુધારશે.
1: બરાબર છે.
2: એના સુશ્રુત સંહિતાનો 46મું ચેપ્ટર અને શ્લોક નંબર 60 એમાં એને દીપનીય રૂચિકર એટલે જમવામાં
1: ભૂખ લાગે. બરાબર.
2: હા, જમવામાં રૂચિ ઉપજાવે. કે ક્યાંક આપણે ચવાણું બનાવ્યું છે એની અંદર દાડમના દાણા દેખાય એટલે તરત દાડમ સાથે ચવાણું લઈને ખાવાનું મન થાય.
0: તવામાં પણ આપણે દાડમ નાખીએ
2: એટલે એ રૂચિકર કહેવાય, કે જમવામાં રૂચિ બનાવે. હૃદય માટે સારું.
1: અચ્છા.
2: અને વર્ચ વિબંધ

0: કૃત, એટલે મોરને બાંધીને લાવનાર.
1: અચ્છા,
0: આટલા સંહિતા ગ્રંથોમાં એના ઇન્ડિકેશન કયા છે.
2: એટલે ઉપદેશ સાહેબ એવું હશે કે ઝાડા થાય તો કે છે દાડમ ખવડાવવામાં આવે છે.
0: બિલકુલ, તો ઝાડા થાય એ વખતે દાડમ ખવડાવીએ તો મોરને પછી બાંધીને લાવવાનું કામ કરશે. આધુનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા ખનિજ તત્વો જોવા મળે છે. દાડમમાં ખાસ એક ઘટક દ્રવ્ય છે પ્યુનિકાલ્જિન. પ્યુનિકાલ્જિન એની છાલમાં મુખ્યત્વે રહેલું છે. તો પ્યુનિકાલ્જિન એ પ્રુવન એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેટરી અને કાર્ડિયો પ્રોટેક્ટિવ છે.
1: એટલે દાડમના દાણા કરતા દાડમની છાલ
0: વધારે કામની છે. તો આની ઉપર જો વધારે માહિતી જોઈતી હોય તો પબમેડની જર્નલ નો રિસર્ચ આર્ટિકલ છે કે ફિઝિયોલોજિકલ એન્ડ ઇમ્યુન ફંક્શન ઓફ પ્યુનિકાલ્જિન, એ આપણે જોઈ શકીએ.
2: બરાબર.
0: શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ દાડમ ઘટાડી આપશે. ઇન્ફ્લામેશન એટલે કે સોજાની પ્રક્રિયાને દાડમથી ઓછી કરી શકાય. આંતરડા અને પાચન શક્તિને સુધારશે. જેમ તમે કહ્યું કે જ્યારે કોઈને ડાયરિયા થઈ ગયા હોય
2: ત્યારે
0: દાડમ ખવડાવવામાં આવે તો એ સોજાની પ્રક્રિયા, જે ઇન્ટરનલ લાઇનિંગ એટલે આંતરડાની અંદર જો સોજા થયા છે, ઇન્ફેક્શનના કારણે સોજા આવે અને એનાથી લૂઝ મોશન થાય,
1: ઘણા મરડો થાય ત્યારે દાડમની છાલનું ચૂર્ણ લેવાનું કહે છે. કઈ રીતે?
0: એટલે દાડમનું જો પૂરેપૂરો ફાયદો લેવો હોય તો એનો વપરાશ કેવી રીતે કરવો એ થોડુંક સમજાવી દઉં. જે લોકોને કાયમ ચીકાશવાળો અને ઢીલો ન બંધાયેલો મોડ થતો હોય, જેને જૂનો મરડો તમે કીધો, તો એને દાડમ સમારીને પોતે પહેલા દાણા ખાઈ જવા અને એની છાલને તડકે સૂકવી લેવી. છાલ સુકાઈ જાય પછી એ છાલનો પૂરેપૂરો ઝીણો ભૂકો કરી લેવાનો અને દાડમની છાલનો ભૂકો દિવસમાં બે વખત લેવાથી જૂના ન મટે એવા મરડાની સમસ્યા પણ સોલ્વ થઈ જશે.
2: બહુ સારું કહેવાય.
0: અને ઇન્ફ્લામેટરી બોવેલ ડિસીઝીસ, જેની અંદર આંતરડાની અંદર સોજા આવી ચૂક્યા છે,
1: જઠરમાં ઇવન સોજો આવે,
0: હા, એની માટે દાડમ એની છાલ એ બંને બહુ જ કામનું છે. એના ઉપરાંત મેં પહેલા કીધું કે કોલેસ્ટ્રોલ, તો દાડમની અંદર વસ્તુઓને કોરી કરવાનો ગુણ છે.
1: અચ્છા,
0: હા, એટલે એ કોલેસ્ટ્રોલ જે સ્નિગ્ધ શરીરમાં સ્નિગ્ધ તત્વ વધી ગયું છે તો એને દાડમની છાલ,
1: આપણી રક્તની નળીઓમાં છે, આપણા લોહીની નળીઓમાં જામી જાય, એને દૂર કરી નાખે.
0: હા, એને દૂર કરી નાખે. આ રીતે એનું
2: મેં તો એવું પણ સાંભળ્યું છે ઉપદેશ સાહેબ કે દાડમની છાલ હોય છે ને એને તવી ઉપર શેકી નાખે ને એનો પાવડર કરે ને બ્લેક કલરનો, એમાં કઈક મેથી પાવડર ને બે ત્રણ પ્રોસેસ કરી અને માથામાં પણ નાખે છે કે એનાથી વાળ કાળા થાય શકે.
0: હા,
2: એ વાત સાચી.
0: હા, એ થઈ શકે કે જ્યારે કફની વૃદ્ધિને કારણે વાળને નુકસાન થયું હશે અથવા તો કોઈ ઇન્ફેક્શન થયું હોય એના કારણે વાળ ઘટતા જાય છે. ફંગલ ઇન્ફેક્શન હોય ત્યારે સ્કાલ્પમાં ચીકાશ આવી જાય.
1: અચ્છા,
0: તો એવી પરિસ્થિતિમાં તમે કહ્યું એ નુસખો કામ કરે.
2: ચીકા થઈ જાય ને ઉપરથી પછી.
0: એનો સ્કાલ્પ ચીકાશવાળો થઈ જાય, એટલે જે
1: ખોપરીનો ભાગ
0: ચામડી માથાની એ ચીકાશવાળી હોય અને વાળ બરછટ થવા માંડે, એવી પરિસ્થિતિમાં તમે કહ્યું એ કામ લાગે.
2: બરાબર છે.
1: એટલે ઉપયોગી આમ ગણો તો એ વાત સાચી છે કે સુશ્રુતજીએ કહ્યું કે દાડમ એ પહેલું સારામાં સારું ફળ છે. એટલે આપણે કેરીની ચર્ચા ગયા વખતે કરી, મૂળ તો દાડમ છે એ કાયમ માટે અને બારે માસ ઉંમરનું ખાઈ શકે એવું ફળ.
0: અને જયારે પણ દાડમ લાવો ત્યારે એને સમારીને દાણા ખાઈ અને છાલ ચોક્કસ થી સૂકવી દેવી.
2: અચ્છા,
0: એટલે ઘરમાં કોઈને પણ કઈ તકલીફ હોય ત્યારે કામ લાગે.
2: કામ લાગે, એ સાચી વાત છે.
1: તો એની પછીનું ફળ હવે કયું?
0: હવે આપણે આગળ દ્રાક્ષ વિશે ચર્ચા કરીએ. હવે દ્રાક્ષને મેં દાડમ પછી લીધી, એનું કારણ એવું છે કે ચરક સંહિતા અને અષ્ટાંગ હૃદય આ બંને ની અંદર ફળ તરીકે મૃદ્વિકા ફલાનામ શ્રેષ્ઠ.
1: અચ્છા, મૃદ્વિકા.

0: સાત્વિકા એટલે દ્રાક્ષ.
1: અચ્છા.
0: અને દ્રાક્ષા ફળોત્તમ જ્ઞેયા, દ્રાક્ષ ને ફળોત્તમ કહેલી છે. તો અષ્ટાંગ હૃદયમાં અને ચરક સંહિતામાં
1: એટલે મૃદ્વિકા તો એને કારણે જ એને કહીએ છે ને, પોચી હોય એટલે.
0: હા, એ મૃદ્વિકા
1: મૃદુ એટલે મૃદુ
0: છે. તો દ્રાક્ષ વિશે જે કોઈ પણ ફાયદા હું કહીશ એને પાકી, મીઠી, કાળી, બીજવાળી દ્રાક્ષના સમજવા. લીલી દ્રાક્ષના ગુણો કાળી દ્રાક્ષ કરતા ઓછા મળે.
1: ઓછા.
0: સીડલેસ દ્રાક્ષ અને હાઇબ્રિડ દ્રાક્ષ એ બંને નો વપરાશ બને એટલો ઓછો કરો.
1: ઓછો કરો.
0: કારણ કે જેની અંદર પોતે જ નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા નથી સીડલેસ,
1: બરાબર,
0: એ માણસના શરીરમાં જઈને એટલો બધો ફાયદો નહીં કરે.
1: નહીં કરે, સાચી વાત છે.
0: એટલા માટે તો દ્રાક્ષ એ બૃહણ છે એટલે પૌષ્ટિક, વૃષ્ય વીર્યવર્ધક, સ્નિગ્ધ એટલે શૃષ્ટ વિણમૂત્ર. જેમ દાડમની ચર્ચા કરી એમાં મળને સૂકવીને લાવશે, જ્યારે દ્રાક્ષ છે એ શૃષ્ટ વિણમૂત્ર છે એટલે કે મળનો જ્યાં અટકાવ થયેલો છે એને સુધારશે.
1: સુધારશે.
0: અને ઠંડી છે. આમાં બીજા ઘણા બધા ફાયદા સંહિતા ગ્રંથોમાં લખેલા છે. સ્વર્ય અને સ્વર ભેદમાં વપરાય. સ્વર એટલે અવાજ, બરાબર. તો ખૂબ લાંબો સમય બોલવામાં આવે, મોટા અવાજે બોલ્યા હોઈએ, એના કારણે અવાજ બેસી ગયો હોય તો ત્રણ ચાર કાળી દ્રાક્ષ ખિસ્સામાં રાખવી અને વારે ઘડીએ એને મૂળામાં મૂકીને ચૂસ્યા કરવી, તો બેસેલો અવાજ સુધરી જશે.
1: સુધરી જાય.
2: સૂકીને કાળી દ્રાક્ષ.
0: કાળી સૂકી દ્રાક્ષ. પછી આસ્ય શુષ્કતા, કંઠ શુષ્કતા અને કાસ, કાસ એટલે ખાંસી. બધાએ અનુભવ્યું હશે કે ખાંસી થતા પહેલા ગળું અને મોઢું સુકાય છે.
1: બિલકુલ.
0: અને પછી ખાંસીની શરૂઆત થાય છે. તો આ પ્રકારની જ્યારે તકલીફ થતી જોવા મળે તો વારંવાર ચાર પાંચ દ્રાક્ષ ચાવી અને હુંફાળા પાણી સાથે ગળી જવી. તો આ જે આગળ ખાંસી વધવાની શક્યતાઓ છે એને તમે રોકી શકશો. અને ગળું મોઢું કોરું પડતું હોય ત્યારે તો દ્રાક્ષને અચૂક ખાવી. દ્રાક્ષની બીજી એક વિશેષતા કહું, એ ઠંડી અને ખાંસી મટાડનાર છે. જ્યારે પણ કોઈને ખાંસી થાય તો આપણને શું વિચાર આવે? આદુનો રસ, બધું ગરમ ગરમ
2: મરી, એ બધું વિચાર આવે.
0: હા, પણ દર વખતે જરૂરી નથી કે આ ગરમ વસ્તુઓથી જ ખાંસી મટે.
2: અચ્છા.
0: જ્યારે પણ કોરી ખાંસી થઈ હોય ત્યારે ગરમ વસ્તુઓ ઉપચાર કરવાથી ખાંસીમાં વધારો બી થઈ શકે છે.
2: અચ્છા.
0: એટલે દ્રાક્ષ એ ઠંડી, પોષણ આપનારી અને ખાંસી મટાડનારી વસ્તુ છે.
2: ઓકે.
0: આસ્ય વૈરસ્ય એટલે કે મોઢામાં સ્વાદ બદલાઈ જવો. જ્યારે પણ કોઈને તાવ આવતો હોય એ વખતે કહેતા હોય કે મોઢું કડું થઈ ગયું છે,
2: બહુ કડું થઈ ગયું, પાણી એ કડું લાગે, ખાવાનું સ્વાદ ના આવે.
0: હા, તો આવી પરિસ્થિતિમાં દ્રાક્ષ ખાવાથી એ આસ્ય વૈરસ્ય કે મોઢાની કડવાશ જતી રહેશે. પછી શરીર પર થતા બળતરા અને લોહીમાં રહેલી ગરમી ના કારણે વિવિધ ચામડીના રોગો માં પણ દ્રાક્ષ થી ફાયદો થશે. વાયુની શરીરમાં અવળી ગતિથી ઘડીએ ઘડીએ ઓળકાર આયા કરે, વારંવાર એડકી આવે, પેટ ફૂલાઈ જાય, હવે સંજોગોમાં સંચળ વાળા પાણી સાથે કાળી દ્રાક્ષ પલાળી રાખવી, એને મસળી અને એનું જે કઈ શરબત બને છે એ પીવાથી આ રીતે ઉદાવર્ત મટી શકે.
1: આ ઘણા એટલે દ્રાક્ષ ની ગોળી બનાવે છે મુખવાસ તરીકે
0: લેવાનું. દ્રાક્ષવટી ને બધું આ રીતની જ ફોર્મ્યુલેશન છે કે જેનાથી તમારી પાચન શક્તિ સુધરે છે અને વાયુની ગતિને નિયંત્રિત રાખી શકે.
2: એટલે સંચળવાળું પાણી ને દ્રાક્ષ એટલે દ્રાક્ષવટી. દ્રાક્ષવટી.
0: હા. પછી શ્વાસના રોગમાં કામ લાગે. હવે શ્વાસનો રોગ કેવો છે કે બે પ્રકારે, એટલે કે ફેફસાની નબળાઈથી અને બીજો એનિમિયાને લીધે. તો એકનું કારણ ફેફસાની નબળાઈ છે, બીજું એનિમિયાને લીધે છે. એનિમિયા એટલે હિમોગ્લોબિન શરીરમાં ઘટી જવું,
1: બરાબર, લોહ તત્વની ઉણપ.
0: હા, જેમાં શરીર નબળું થાય, થાક લાગે અને શ્વાસ ચડે. તો આ બંને પ્રકારના શ્વાસની તકલીફમાં દ્રાક્ષ ફાયદો કરી આપશે.
1: એટલે આપણે જેને કહીએ છીએ પાંડુતા, કહીએ પાંડુ રોગ.
0: પાંડુતા. તો ફેફસાની નબળાઈથી

0: જ્યારે શ્વાસ રોગ અથવા શ્વાસ ચડતો હોય
1: બરાબર,
0: એવા સમયે ફોડેલા હળદર મીઠાવાળા ચણા અને દ્રાક્ષ દરરોજ ખાવા, એનાથી ફેફસા ચોખ્ખા થશે અને શ્વાસની જે તકલીફ પડે છે એમાં ધીરે ધીરે રાહત મળશે અને ફેફસા મજબૂત પણ થાય. અને એનિમિયામાં જ્યારે લોહીનું પ્રમાણ હિમોગ્લોબિન ઓછું થયું હોય ત્યારે થાક લાગી અને શ્વાસ ચડે છે. આવી પરિસ્થિતિમાં દ્રાક્ષનું નિત્ય સેવન કરવાથી લોહીમાં હિમોગ્લોબિનની ટકાવારી સુધરી અને શ્રમજન્ય શ્વાસ મટશે.
1: બરાબર.
0: બીજું, દ્રાક્ષ આંખો માટે પણ હિતકારી છે. દ્રાક્ષ ખાવાથી લાંબા સમય સુધી આંખને સાજી રાખી શકીશું.
1: સરસ સરસ.
2: એટલે વિટામિન એ નું પ્રમાણ હશે એમાં?
0: હા, વિટામિન એ ઈ તેમાંથી મળી જાય. ઉંમર વધતાની સાથે મગજમાંના કોષો નબળા થતા જાય, આની અંદર પણ કાળી દ્રાક્ષ ખૂબ ફાયદો કરશે. કોષોનું જે ડીજનરેશન છે, કોષોને ડીજનરેશન થતા અટકાવશે.
2: એટલે કોષ છે મરી જતા અટકે ટૂંકમાં.
0: હા
2: બરાબર. પણ આમ એક એવું કહેવાય છે ડોક્ટર ઋષિકેશભાઈ કે કાળી દ્રાક્ષ છે એ ડાયાબિટીસ વાળાને લેવામાં સાવચેત રહેવું પડે, સાચી વાત?
0: હા, કાળી દ્રાક્ષ ડાયાબિટીસ વાળાને સાવચેતી એટલા માટે લેવી કે એમાં ફ્રુક્ટોઝ હોય.
2: અચ્છા, શર્કરાનું પ્રમાણ
0: હોય. શર્કરાનું પ્રમાણ હોય, પણ જે ખાંડ દરરોજ આપણે ખાઈએ છીએ એના કરતા એ ઓછી નુકસાનકારક.
2: અચ્છા.
0: તો કાળી દ્રાક્ષ નું શરીરમાં શુગર લેવલ વધારવાની ક્ષમતા છે એ આપણે ખાઈએ છીએ એની એ ખાંડ કરતા તો ઓછું જ છે.
2: ઓછી છે એટલે ખરેખર તો ખાંડ ન ખાવ ને દ્રાક્ષ ખાવ તો ચાલે.
0: હા, ખાંડ નહીં ખાઈને દ્રાક્ષ ખાશો તો વાંધો નથી.
2: વાંધો નથી.
0: ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય. તો દ્રાક્ષની અંદર ફાઈબર પણ હોય છે અને જોડે ફ્રુક્ટોઝ છે. એટલે આંતરડાની અંદરથી જે ફ્રુક્ટોઝનું એબ્ઝોર્પ્શન થવાનું છે, જે શોષણ થવાનું છે, એ ધીરે ધીરે થશે કારણ કે એમાં જોડે ફાઈબર પણ છે. એટલે જેટલું ખાંડથી ડાયાબિટીસ વાળાને નુકસાન છે એના કરતા નુકસાન ઓછું છે.
2: એટલે હું માનું છું કે દ્રાક્ષ તો આપણને બહુ ઉપયોગી ફળ છે જ, એમાં કોઈ સવાલ જ નથી.
1: પછી દ્રાક્ષ પછી બહુ જ પ્રચલિત છે નાના મોટા બધાના ઘરમાં, કેળા તો હોય જ. એટલે તમે સામાન્ય માણસની પાસે જોયો ને તો એમની પાસે કેળા હોય અને પૈસાવાળા પાસે પણ કેળા હોય.
2: પણ એમાં કેળામાં ગેરમાન્યતાઓ પછી એટલી જ છે, નાના છોકરા ન ખવડાવો, ભારે પડે ને આવું થાય.
1: એટલે જેને શરદીનો કોઠો હોય ને એમ કે ઈલાયચી થોડીક અંદર નાખીને પછી ખવડાવવાનું, ને કોરું નહીં ખવડાવવાનું, ને ખાધા પછી પાણી નહીં પીવાનું, ને ઘણી બધી માન્યતા ગેરમાન્યતા છે. તો કેળા વિશે આપણે જાણીએ.
0: આ બધી માન્યતાઓનું આજે સોલ્યુશન આવી જશે. જેમ કીધું, કેળા ખાધા પછી પાણી પીવું નહીં કે પછી ઈલાયચી સાથે ખાવા. તો ઈલાયચી સાથે કેળા ખાવા ખૂબ સારા છે.
1: ખૂબ સારા છે.
0: તો કેળા પચવામાં ભારે જ છે, ચીકાશવાળા, શરીરમાં કફને વધારશે, પિત્તનું શમન કરશે, બળ અને વીર્યને વધારશે. ગળ્યું અને તુરા રસ વાળું છે. શરૂઆતમાં ગળ્યું લાગે અને પાછળથી
2: તુરું લાગે.
0: એની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી સિક્સ આટલી વસ્તુઓ કેળામાંથી મળશે.
1: કેળામાં વિટામિન સી પણ હોય?
0: હોય છે. અને આપણને બધાને ખબર છે કે કેળા ખાવાથી કેલ્શિયમ વધે છે, પણ કેળાની અંદર ખરેખર કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ઓછું છે. પણ એ શું કરે છે કે કેલ્શિયમનું શોષણ શરીરમાં વધારી આપશે.
2: અચ્છા,
0: એટલે કેલ્શિયમ વધારવા વપરાય છે.
2: તો એનો અર્થ કે કેળા ખાધા પછી કેલ્શિયમની વાળી બીજી વસ્તુઓ ખાવી જરૂરી છે.
0: હા, એટલે જ આપણે ઘરમાં દૂધ કેળા ખાઈએ.
1: હા, હું એ જ પૂછતી હતી કે દૂધ કેળા ખાવા સારા ને?
0: દૂધ કેળા ખાવા ખૂબ સારા. એટલે દૂધની અંદરથી કેલ્શિયમ મળશે અને કેળા એ કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન વધારી આપશે. એટલે દૂધ કેળા એ રીતે હાડકા મજબૂત કરવા વાપરવા.
1: અને આપણી વર્ષો જૂની કહેવત છે કે બધું સારું હોય ને તો કે તો ઘી કેળા છે.
0: હા,
1: એ ઘી કેળા પણ સારા જ ને ખાવામાં.
0: એનું પણ સમજાવી દઉં. પાચન શક્તિ સુધારવા, ગેસ્ટ્રિક પેપ્ટિક અલ્સર એટલે
2: આંતરડાની અંદરના જે ચાંદા છે,
0: હા આંતરડાની અંદરના ચાંદા એને મટાડવા માટે એ

0: એસિડિટી મટાડવા માટે કેળાને ઘી સાથે ખાવા.
1: એટલે કહેવાતું હશે કે તારે તો જીવનમાં ઘી કેળા જ છે,
2: એટલે એસિડિટી ટૂંકમાં મટી જાય.
0: કેળાનો ઉપયોગ કરીને શરીરની ચરબી ઘટાડવી હોય તો કેળાને મધ સાથે ખાવાના.
1: બધા કે કેળા ખાવાથી તો ચરબી વધે, શરીર વધે.
0: મધ એનો જે કફ કરવાનો ગુણ છે એને કાપશે.
2: અચ્છા,
0: તો કેળાને મધ સાથે ખાઈશું તો એનો કફ સાચી જગ્યાએ વપરાશે, જેમ કે સાંધાને મજબૂત કરશે, સાઇનોવિયલ ફ્લુઇડ સાંધાની અંદરનો જે ચિકાશ છે એને સુધારવું હશે તો કેળાને મધ સાથે ખાઈશું. કેળાનો ઉપયોગ કરીને વજન વધારવું હોય તો શીરો અને કેળા, જે સત્યનારાયણની કથાનો પ્રસાદ.
2: અચ્છા, શીરો અને કેળા,
0: તો કેળા વાપરીને વજન વધારી શકાશે. ઓછા પ્રમાણમાં ખોરાક લઈ અને વધુ પોષણ જોઈતું હોય તો શીરો અને કેળા એ બેસ્ટ કોમ્બિનેશન છે.
2: અચ્છા,
0: એટલા માટે સત્યનારાયણની કથાનો પ્રમુખ પ્રસાદ
2: કેળા અને શીરો છે, અને એ પણ સાથે જ આપવામાં આવે છે.
1: અને ભગવાનના ફોટો પાછો કેળના પાન ઉપર જ હોય છે.
0: હા, તો કેળાથી ઓજ, રસધાતુ, શુક્રધાતુ સુધરે છે. એના કારણે સ્ત્રીઓમાં ક સમયે વારે ઘડીએ માસિક આવતું હોય, જેને પોલીમેનોરિયા કહેવાય છે, અને વધુ પ્રમાણમાં આવતું માસિક, મેનોરેજિયા, સુધારવા માટે પણ કેળા વાપરી શકો છો. આની માટે પણ કેળાને ઘી સાથે ખાવા. રક્તની અંદર રહેલા પિત્તને સુધારીને બીમારીમાં લાભ આપશે.
2: એટલે લોહીમાં જે પિત્ત છે એને દૂર કરે કેળા. કેળામાં પણ એક સાથે ઘણા આયનની વાત કરે છે, લોહ તત્વ છે. એટલે લોહ તત્વ કઈ રીતે?
0: એ રીતે લોહ તત્વ અને કેલ્શિયમ આ બધું કેળા વધારી આપશે, એનું એબ્સોર્પ્શન સુધારી આપશે.
2: અચ્છા, એટલે મૂળ એની અંદર હોય કે ના હોય પણ એ શરીરમાં જ્યાં બીજો ખોરાક લીધો એમાંથી આવશે
0: એમાં એનું શોષણ સુધારી આપશે.
2: બરાબર છે.
1: બસ, તો હવે કેલ્શિયમ ની વાત કરી અને વિટામિન સી ની વાત કરી, તો ખરેખર ભરપૂર તો નારંગીમાં હોય છે વિટામિન સી. તો નારંગીની વાત કરીએ હવે.
0: લીંબુ
1: અને નારંગી,
0: તો આ એક આખું સાઇટ્રસ ફ્રૂટ નું ગ્રુપ છે,
1: કુળ છે, એક કુળ કહેવાય.
0: તો એમાં લીંબુ આવી ગયું, બીજોરું, નારંગી, સંતરા અને મોસંબી.
1: અચ્છા,
0: આ બધું સાઇટ્રસ ફ્રૂટમાં આવશે. આ બધા ફળો વાતશામક, વિટામિન સી થી ભરપૂર,
1: ખાટા.
0: હમણાં રૂચિકારક દાડમ ને કીધું ને, એ રીતે આ પણ અન્નની અંદર રૂચિ ઉપજાવશે, પાચન શક્તિ સુધારશે. રસ ધાતુને પોષણ આપીને ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ કરી આપશે. તો આ જેટલા બી ફળો છે સાઇટ્રસ ફ્રૂટ, એ હિમોગ્લોબિન સુધારવા જો વાપરવા હોય તો દરરોજ બે વખત જમ્યા પહેલા અડધો ગ્લાસ નારંગી સંતરાનું જ્યુસ અથવા લીંબુનું શરબત જમ્યા પહેલા લઈ લેવું,
1: ખાંડ વગરનું.
0: અને જે લોકોને ડાયાબિટીસ નથી એ લોકોને ખાંડ કે સાકરનો બી કોઈ બાધ નથી.
1: બરાબર છે.
2: એક ડોક્ટર સાહેબ અધ્વચ્ચે પૂછી જવું, કારણ કે અગાઉ આપણે ચર્ચા કરી, એટલે કેળામાં ઉત્તર ભારતમાં ચીર કરીને વચ્ચે લીંબુ નીચોઈને ખાવાની એક રિવાજ છે, એ શેને કારણે હશે?
0: એ કેળાની અંદર જે નુકસાનકારક તત્વ તમે કહ્યું કે જેમ
2: કફને
0: વધારશે એને કાપવા માટે.
2: અચ્છા, લીંબુનો રસ નીચો એટલે.
0: હા, લીંબુની જે ખટાશ છે એ કેળાને અંદરના ક્લેદ અને કફ કરવાની વસ્તુને મીટાવી દેશે.
2: બરાબર છે, એને કારણે આ ખાટા ફળોની આપણે વાત કરતા.
0: પછી ખાટું ફળ છે એ પથરીને કાઢવા માટે બી વપરાશે.
1: અચ્છા.
0: હા, તો સાઇટ્રસ ફ્રૂટના રસ સાથે પાષાણ ભેદ અને સાજીખાર એ બધું ભેગું કરી અને પથરી કાઢવા માટે પણ વપરાશ કરવામાં આવે છે.
1: બરાબર છે.
0: પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી કે 8 mm કરતા નાની પથરી હોય તો જ આ પ્રયોગ કરવો, નહીતર કોઈ વૈદ્ય નિષ્ણાત સાથે જઈને તમારે સલાહ લેવી જોઈએ.
2: બરાબર.
0: એના ઉપરાંત બીજોરું ખાસ છે. સ્વાદ અનુસાર સંચળ નાખેલો બીજોરાનો રસ પાચન સુધારશે અને અપચન સાથે પેટનો

0: દુખાવો થયો હોય
1: એવી
0: પરિસ્થિતિમાં તમને પેટનો દુખાવો મટાડી આપશે.
1: બરાબર છે.
0: અને કબજિયાતથી મુક્તિ આપે છે. આહારમાંથી પોષક તત્વો અને આહાર રસનું આંતરડા થકી થતું શોષણ સુધારી શરીરને સુદૃઢ બનાવશે.
1: બરાબર.
0: શરીરનો મેદ પણ ઘટાડશે. એના ઉપરાંત એ ધીધૃતિ સ્મૃતિ મેધા ને વધારે છે. યાદશક્તિ, વિચાર શક્તિ અને હાજર જવાબીતા, આ બધું બીજોરાની અંદરથી મળશે.
2: બીજોરાની ઓળખ તરીકે, ફળ તરીકે બીજોરું
0: આપણે ગુજરાતમાં તો બીજોરાના નામથી જ મળે છે. અને લીંબુ કરતા મોટું, નારંગી કરતા પણ મોટું હોય છે. અને પીળી છાલ હોય છે, જયારે પાકું હોય ત્યારે પીળી છાલ હોય છે. તો અમારે આણંદ સાઈડ તો બીજોરું માર્કેટમાં બીજોરાના નામથી મળી જાય છે.
2: બરાબર.
0: બીજો એક ઉપયોગ એનો કહું તો બીજોરાની છાલનો ભૂક્કો એ નાના બાળકોને કરમિયા મટાડવામાં પણ કામ લાગી શકે છે.
1: અચ્છા. પછી ચીકુ આવે છે, એ ગળ્યું જ હોય છે, મીઠું જ હોય.
0: હા,
1: જો કડક હોય, પાકા ના હોય તો થોડુંક તુરું લાગે.
0: તુરું લાગે,
1: પણ બાકી તો ચીકુ તો બધા મીઠા જ હોય છે.
0: એટલે ચીકુ તો
2: કાચું હોય તો જીભ પણ ચીકણી થઈ
1: જાય.
0: ચીકુ હંમેશા પાકું જ ખાવું.
2: અચ્છા.
0: અને એનો સારામાં સારો ફાયદો લેવા માટે મિલ્કશેક બનાવીને
1: જ્યુસ, ચીકુનું જ્યુસ બેસ્ટ.
0: ચીકુ ઠંડક આપશે, શરીરની ધાતુઓને પોષણ આપશે, માંસની વૃદ્ધિ કરશે. અને એસિડિટીથી પીડિત વ્યક્તિ ચીકુનો મિલ્કશેક પીશે તો એને એસિડિટીમાં રાહત
1: મળશે. ઠંડુ છે એટલે.
2: ખૂબ સરસ માહિતી મળી સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ.
1: નમસ્કાર મિત્રો. બે બે રવિવારથી ફળો વિશે ચર્ચા કરવા છતાં હજી ઘણી વાતો બાકી છે.
2: બિલકુલ.
1: બસ આજ તો છે આપણી જૈવ વિવિધતાની સમૃદ્ધિ.
2: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ આ જૈવ વિવિધતાના જતન સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે. તમે પણ તેમાં સક્રિય સાથ આપો.
1: આ વિશે તમારે કંઈ જાણવું કેવું હોય તો અમને કહો ગમે ત્યારે.
2: એ માટે ફોન નંબર તો એક જ છે,
1: 94-276-0-65-96. અને પત્ર લખવાનું સરનામું પણ એક જ છે,
2: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
1: બી વિંગ,
2: 5મો માળ,
1: સેક્ટર 10, ગાંધીનગર.
2: તો આવતા રવિવારે કેટલાક દેશી વિદેશી ફળો વિશે વધુ વાત કરીશું અને ગૌરવથી ગાઈશું

0: પ્રાયોજિત કાર્યક્રમ હમણાં સાંભળી રહ્યા હતા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, આઈસીસી વિમેન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મેચનું જીવંત પ્રસારણ હવે આપ સાંભળશો થોડી જ વારમાં.
1: खेले जाने वाले T20 क्रिकेट मैच का आंखों देखा हाल सुनने से पहले आइए सुनते हैं विशेष कार्यक्रम फर्स्ट बॉल 20.
2: दिस इज आकाशवाणी. वी नाउ ब्रिंग यू बॉल बाय बॉल कमेंट्री ऑफ द T20 क्रिकेट मैच टू बी प्लेड बिटवीन इंडिया एंड ऑस्ट्रेलिया ऑफ द आईसीसी वुमेन्स T20 वर्ल्ड कप 2026. बिफोर दैट लिसन टू आवर स्पेशल प्रोग्राम.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ. અમદાવાદ વિમાન મથક

0: પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમણે દેશવાસીઓને કરેલી અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો છે.
1: પશ્ચિમ એશિયા મેં બની યુદ્ધ કી સ્થિતિઓ કો દેખતે હુએ મેને દેશવાસીઓ સે કહા થા કુછ સમય કે લિયે સોના ખરીદને સે બચે, લોગો સે કહા થા કે વિદેશ મેં છુટ્ટિયાં મનાને સે બચે, લોગો સે કાર પુલિંગ કો ભી બઢાવા દેને કી અપીલ કી થી, કિસાનો સે કેમિકલ મુક્ત ખેતી કે લિયે ખેત બચાને કે લિયે ઓર પ્રાકૃતિક ખાદ કા જ્યાદા સે જ્યાદા ઇસ્તેમાલ કા આગ્રહ કિયા થા. મેરી અપીલ કા ઉન્હોને ન સિર્ફ સમર્થન કિયા બલ્કિ હર તરફ સે ઉસમે અપના સહયોગ કર રહે હૈ.
0: શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ વખતે 2500થી વધુ જગ્યા પર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણના સિદ્ધપુરમાં પણ તમામ લોકોએ મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદોને ઓળખી તેમની પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. આંકડાઓના આધારે શાળાએ આવવાનું બંધ કર્યું હોય તેવી બાળકીઓને શોધી તેમનો ફરી શાળા પ્રવેશ કરાવવાની વ્યવસ્થા કરાશે, તેમજ રસીકરણમાં રહી ગયા હોય તેવા લોકોનું રસીકરણ કરાશે. ગાંધીનગરથી પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ વાત કહી હતી.
2: પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની આ સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો હોય, અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું.
0: શ્રી શાહે કહ્યું હતું કે માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે બાળકોના આરોગ્ય માટે હેલ્થ પાસપોર્ટનું વિમોચન ઉપરાંત સગર્ભા તેમજ ધાત્રી માતાઓને કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે પીએમ ઇલેક્ટ્રિક બસ સેવાના પ્રથમ તબક્કા હેઠળ 40 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. બાળ લકવા નાબૂદી માટે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત શરૂ થયેલા આ રસીકરણ હેઠળ રાજ્યના 0 થી 5 વર્ષના 83,49,000 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુ માહિતી આપી.
3: પૂરા ગુજરાતની અંદર બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે. અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાનો કેફી પદાર્થ સાથે જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એર ઇન્ટેલિજન્સ યુનિટ AIU અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ બેંકોકથી આવેલા એક મુસાફરના બેગમાંથી ચાંદીના રંગના પોલીથીન પેકેટ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા પદાર્થનું પરીક્ષણ કરતા તેમાંથી 10,911 ગ્રામનો કેફી પદાર્થ મળી આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની

0: ની કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
1: अगर बात करें भारी वर्षा की तो डे वन में भी थोड़ा एक्सपेक्टेड है. जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं जैसे छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है. इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड़, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है.
0: અમદાવાદમાં યોજાયેલી એશિયન વોલીબોલ મહામંડળ એવીસી મેન્સ વોલીબોલ કપ 2026માં યજમાન ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ભારતે બહેરીનને 3-1થી હરાવી આ સિદ્ધિ મેળવી. ભારતે પ્રથમ સેટ 25-23થી જીતી ભવ્ય શરૂઆત કરી હતી. જોકે બહેરીને બીજા સેટમાં 25-23થી જીત મેળવી મેચમાં 1-1થી બરાબરી કરી લીધી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આક્રમક પ્રદર્શન કરતા ત્રીજો સેટ 25-21 અને ચોથો સેટ 25-17થી જીતી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. અગાઉ સેમીફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને પોડિયમ પર સ્થાન મેળવ્યું અને આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે આત્મવિશ્વાસ પણ મજબૂત કર્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સુરતમાં વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણની જાળવણી અને હરિયાળા આવરણને વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન ડિંડોલી ખાતે વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાટીલે પ્રકૃતિના સંવર્ધનને આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી ગણાવી છે.
2: आज इस प्लॉट के ऊपर एक साथ आज 25,000 वृक्ष एक जगह पर लगा है. मियावाकी की योजना के अनुसार बहुत जल्दी ही ये वृक्ष बड़े हो जाएंगे और ये सभी जो वृक्ष लगाए ऑक्सीजन युक्त ये वृक्ष है. इसके कारण शहर में ऑक्सीजन भी बढ़ेगा, लोगों को जो हवा में ऑक्सीजन की आवश्यकता है धीरे धीरे पॉल्यूशन के कारण उसके अंदर जो कमी आ रही है उसको कम करने के लिए ये ऑक्सीजन युक्त वृक्ष लगाना ये अत्यंत आवश्यक है.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ. અમદાવાદ વિમાન મથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: जानती है कि चौक खेल कर रन बटोरे जा सकते थे इस गेंद पर, मगर सफल नहीं हो पाए. 31 भारत का स्कोर बिना किसी विकेट पर 4.4 ओवर के बाद पेरी अपने ओवर की अगली गेंद लेकर अराउंड द विकेट. इस बार ये लेग स्टंप पर बैकफुट पर जाकर इसे पुल कर दिया स्क्वायर लेग शॉट.

0: बने। मेरी यात्रा ऐसे ऐतिहासिक अवसर पर हो रही है जब सेशल अपनी स्वतंत्रता के 50 वर्ष पूरे कर रहा है और हम भारत सेशल राजनयिक संबंधों की भी 50वीं वर्षगांठ मना रहे हैं। इन 50 वर्षों की यात्रा में हमने मित्रता को विश्वास में, विश्वास को सहयोग में और सहयोग को जन कल्याण में बदला है। हिंद महासागर ने भारत और सेशेल के संबंधों को सींचा है।
1: बन्ने देश वच्चे कृषि, नाणा, अवकाश अने आरोग्य सहित अनेक क्षेत्रों में करारोनुं आदान प्रदान थयुं। दरमियान सेशेल्सना राष्ट्रप्रमुखे प्रधानमंत्री नरेन्द्र मोदी ने तेमना दूरंदेशी नेतृत्व, टकाऊ विकास अने आबोहवा स्थितिस्थापकता प्रत्येनी प्रतिबद्धता माटे देशना सर्वोच्च सम्मान गार्डियन ऑफ द ब्लू होराइजन एनायत कर्यो। केन्द्रीय गृहमंत्री अमित शाह, विदेशमंत्री डॉक्टर एस जयशंकर अने संरक्षण मंत्री राजनाथ सहितना मंत्रीओए प्रधानमंत्री नरेन्द्र मोदी ने गार्डियन ऑफ द ब्लू होराइजन पुरस्कारथी सम्मानित थवा बदल अभिनंदन पाठव्या। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આબોહવા કાર્યવાહી યોગ્ય, જવાબદારીપૂર્ણ અને સમાન હોવી જોઈએ। સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સેશેલ્સ અને ભારત બંને વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે તેવું વિશ્વ ઇચ્છે છે। શ્રી મોદીએ કહ્યું કે હિંદ મહાસાગર માટેના ભારતના દ્રષ્ટિકોણમાં સેશેલ્સનું વિશેષ સ્થાન છે। તેમણે કહ્યું કે હિંદ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ કરતું નથી, પરંતુ બંને દેશોને જોડે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જૂન મહિનામાં સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાન સાથે ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે। આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા તેમણે જણાવ્યું કે દેશમાં હાલમાં આવા વધુ 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે। શ્રી મોદીએ કહ્યું હતું કે આનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર અને એરોસ્પેસ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે।
0: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है। आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है।
1: પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરી। આ વર્ષે આ કાર્યક્રમ 2500થી વધુ સ્થળોએ યોજાયો હતો। તેમણે કહ્યું કે ભારત અમદાવાદમાં વિશ્વ યોગ સ્પર્ધામાં 102 સુવર્ણચંદ્રકો સહિત કુલ 114 ચંદ્રકો જીતી ટોચના સ્થાને રહ્યું। તેમણે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા। પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની અપીલના પ્રતિભાવમાં કેટલાક સ્થળોએ નાગરિકોએ એકતા દર્શાવી અને સોનાની ખરીદી અને વિદેશ યાત્રાને અસ્થાયી રૂપે મુલતવી રાખી।
0: પશ્ચિમ એશિયા મેં બની યુદ્ધ કી સ્થિતિઓ કો દેખતે હુએ મેને દેશવાસીઓ સે કહા થા કુછ સમય કે લિયે સોના ખરીદને સે બચે, લોગો સે કહા થા કે વિદેશ મેં છુટ્ટિયાં મનાને સે બચે, લોગો સે कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો। પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દેશભરના લાખો પરિવારોને અકસ્માત વીમો પૂરો પાડી રહી છે। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે શ્રી મોદીએ જણાવ્યું કે આ યોજના હેઠળ દુઃખદ મૃત્યુના કિસ્સામાં નજીકના સગાને 2 લાખ રૂપિયા સુધીનું રક્ષણ મળે છે। અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે અને આશરે 1.1 મિલિયન પરિવારોને આશરે 22,000 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે। પ્રધાનમંત્રીએ ટેકનોલોજી અને યાંત્રિક બુદ્ધિમત્તાના વર્તમાન યુગમાં આપણી સર્જનાત્મકતાને કેવી રીતે જાળવી રાખવી તે અંગે પણ ચર્ચા કરી। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન થયા છે.

0: તેમણે કહ્યું માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
1: પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનું મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો, અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે.
0: તેમણે કહ્યું કે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના માધ્યમથી સગર્ભા માતાઓ તેમજ 18 વર્ષ સુધીના બાળકોને ઓળખી તેના સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં ગામડાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. ગ્રામીણ વિકાસને વેગ આપવા અને ગ્રામીણ કામદારો માટે આજીવિકા સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્યોના હિસ્સા સહિત 1,51,000 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી. આ પ્રસંગે શ્રી ચૌહાણે ગ્રામીણ આંતરિક ઓડિટ પોર્ટલ પણ લોન્ચ કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર જમ્મુ અને કાશ્મીરની 3 દિવસની સત્તાવાર મુલાકાતે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ કાશ્મીરમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે, જેનો હેતુ મતદારો અને સાથે જોડાણ અને પાયાના સ્તરની ચૂંટણી પહેલની સમીક્ષા કરવાનો છે. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત છે. ફ્રાન્સ, જર્મની અને ચેક રિપબ્લિક સહિત અનેક દેશોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ફ્રાન્સમાં ગરમીને કારણે બુધવારથી અત્યાર સુધીમાં 1,000 લોકોના મોત થયા છે, જેમાં 85% વૃદ્ધોનો સમાવેશ થાય છે. જ્યારે જર્મનીના કેટલાક ભાગોમાં જંગલમાં આગ ફાટી નીકળતા કટોકટી સેવાઓ પર દબાણ વધ્યું છે. તો હંગેરીમાં ડેન્યુબ નદીમાં પાણીના તાપમાનમાં વધારો થવાથી પરમાણુ વીજ એકમ પર અસર થઈ છે. પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આયર્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા. અગાઉ ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે શુક્રવારે પહેલી મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાન ખાતે ગ્રુપ એની અંતિમ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેસેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત. ફ્રાન્સમાં અત્યાર સુધી 1,000ના મોત. અને પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. શુક્રવારે પહેલી મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાન ખાતે ગ્રુપ એની અંતિમ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેશેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું

0: पर फरियाद करो तो पहला बैंक पची CMS पोर्टल नहीं तो फरियाद थशे ना मंजूर जाइए ले आवी गई नवी किट बैग
1: RBI कहे छे
2: पहला अपनी बैंक पची RBI ओम्बुड्समैन
3: હવે પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા તેનો ગુજરાતી ભાવાનુવાદ
4: મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર મન કી બાતમાં ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે 2026નું અડધું વર્ષ વીતવામાં છે આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો ત્યાં IANS દુનાગીરી IANS સંશોધક અને IANS અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે સાથીઓ જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે સાથીઓ જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપની પણ ઘણી ચર્ચા થઈ તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે ભારત આ ચેમ્પિયનશિપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથીઓ કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે અને જ્યારે આ દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ સાથીઓ પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ સોનું ખરીદવાનું ટાળશો લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો મેં લોકોને કારપુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો સાથીઓ હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી

નવા ઘરેણા બનાવી લઈશું. અને એક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કાર પુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથી જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આ આંકડા ઘણા મોટા છે. આ આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે
તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધ

વિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી, અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે, તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી વર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું, તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યો. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આરબીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લીગ. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે. નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી,

નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ? આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ 1/2 વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશિષ્ટતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા,
તેને તૈયાર થવામાં અનેક દશક

લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળ ધરાવની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે. મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર
ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય

0: એ આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય, તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે, આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકે છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ.
2: તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: આરબીઆઈ કહે છે, પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ ઓમ્બુડસમેન.
4: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.
5: She knows that Indian management knows that they need to maximize the six balls as much as they can score. So Harmanpreet is a non-striker in of 38 runs of 23 deliveries, and Jemima walks herself out of the to the pavilion, and in comes Richa Ghosh. This time
6: तीन से पाँच जुलाई दिल्ली हाट जनकपुरी नई दिल्ली में दोपहर 12 बजे से रात 9 बजे तक आम के रंग में घुलिए, आना ना भूलिए.